લલિતા ઘોડાદરાએ ગાયેલ આ ભક્તિ રચના સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડીક ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વિક્રમ સંવત 2082, જેઠ વદ 4, શક સંવત 1948, અષાઢ દિનાંક 13 એટલે કે 4 જુલાઈ 2026 ને શનિવાર. અમારી આજ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની વિગતો. છ વાગીને પાંચ મિનિટે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા ચિંતનાત્મક શ્રેણીનો સમય રહેશે 6:30. શ્રી રામચરિત માનસ ગાન 6:35. સુર સરિતા 6:45. સદાબહાર ગીત, જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 7:00. ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળી શકશો 7:20. 7:55 દેશભક્તિ ગીત. 8:30 સદાબહાર ગીત. 9:00 સમય રહેશે મોર્નિંગ ઇન્ફોર્મેશન કાર્યક્રમ સવારેનો. 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળી શકશો. 10:02 ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત. 11:02 સમય રહેશે ફિલ્મ સંગીતનો. 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતોનો આનંદ આપ માણી શકશો. ~12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30. 1:10 સુગમ સંગીતમાં આજના કલાકાર છે અમી ફોજદાર. જય ભારતીનો સમય રહેશે 1:30. 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી બીજી સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતમાં પ્રાચીન ભજન અને લોકગીત રજૂ કરશે કિશોરભાઈ ઝાપડિયા અને જ્યોત્સનાબેન કાપડી. 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:00 ગેરફિલ્મી ગીત સાંભળી શકશો. 7:22 ખેડૂત મિત્રો માટેનો

0: કાર્યક્રમ ગામનો ચોરો 8 વાગે સુર માધુરી, 8:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 9:15 ઇંગ્લિશ ટોક, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સીજી સેમી GST સુવિધાના ઉદ્ઘાટન અને વ્યવસાયિક ઉત્પાદકના પ્રારંભ પર રેડિયો રિપોર્ટ. 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ, જેમાં પંડિત અર્ણબ ચટ્ટોપાધ્યાય ગાયન રજૂ કરશે. તો આ હતી માહિતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની. થોડી ક્ષણોમાં બરાબર 6 વાગે રજૂ કરીશું હિન્દીમાં સમાચાર, દિલ્હીથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ.
2: પ્રાઇમ મિનિસ્ટર વિલ ઓલસો બી વિઝિટિંગ.
3: પ્રધાનમંત્રી સાંસ્કૃતિક ઓર

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ હસમુખ કવાટડિયાના સ્વરમાં કબીરની રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ માયા દીપકના સ્વરમાં મીરાબાઈની ભક્તિ રચના.

આ સાથે આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે મંદિર, જેના વક્તા છે હરીશ ઠાકર.
1: મંદિર સમાજનું શ્રદ્ધાલય. બે ત્રણ પેઢીથી ગામની ભાગોળે ઉભેલું મંદિર ગ્રામજનોની આસ્થાનું રખોપું કરે છે. એના દેહ ઉપર કાળની કરચલીઓ પડી છે, પણ એનો મહેલો ક્ષેમ કુશળ છે. પૂજારીઓ અને પૂજકોની બાહ્ય આચારી આદતો એને સદી ગઈ છે. પૂજારીઓ અને પૂજકો કાળાંતરે બદલાય છે, પણ એ અટલ છે. એની તરફ ભાવનાનું વહેણ સતત વહ્યા કરે છે, એટલે એનું નામાભિધાન મકાનમાંથી મંદિર થયું છે. એના નિર્જીવપણાને શ્રદ્ધાળુઓએ વગાડી નાખ્યું છે. એના શિખર ઉપર ધજા ફરફરે છે. એ ધજાનો પ્રભાવ મૂલાધાર ચક્ર સુધી વ્યાપ્યો છે. મંદિરના નાભિચક્રમાંથી ઉઠેલો ઘોષ એવો તો ગુંજારવ કરે છે, એની અસરો સમગ્ર વાતાવરણને આંદોલિત કરે છે. એના આંદોલનોની વ્યાપક અસરો સમાજમાં પ્રસરે છે. મંદિર એની નિશ્રામાં કેટકેટલાને સાચવે. ગામના રખડેલ દંડેલ છોકરાઓ પણ ત્યાં હોય, ભગવાનને ભરોસે સોંપી ગયેલા માણસો પણ ત્યાં હોય. જેને કોઈ સુધારી શકતું નથી એને ભગવાન ભરોસે છોડી દેવાની માન્યતા સમાજમાં પડી છે. એ બધાને મંદિર સાચવે. ખાલી ખાલી આંખો બંધ કરી આરતી ટાણે અથવા કટાણે મંદિરમાં જઈ કશુંક ભગવાનની સામે માગીએ કે ઊભા રહીએ, ત્યારે બંધ આંખે આરતી કરતા એ મહારાજ ને દેખાય. મંદિરમાં કોકિલકંઠી કોકિલાને જોઈએ આરતી કરતી, એ આદત મંદિરના ગર્ભગૃહમાંથી વિકાસ પામી છે. મારા મનમાં મંદિર એ ગામનું ગરણું છે. ગામની સૂક્ષ્મ વૃત્તિ વલણોને એ ચોખ્ખા રાખે છે. ગામના અધ્યાત્મ સ્વાસ્થ્યનો એ આધાર છે. આસ્તિકપણાનો એ ઉંબર છે. એના સ્પર્શ વગર આસ્તિક કેવડાનારાઓની સંખ્યા ઘણી ઓછી હશે. ખુલ્લી મોકળાશવાળી જગ્યામાં સાત્વિકતા વયા કરે છે. એના પ્રવેશ દ્વારે જોડા ઉતારવા પડે અને શિર ઝુકાવવું જ પડે. ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારને પોતાની આગવી પ્રતિભા છે. પથ્થરના એ શિવલિંગ ઉપર થતી ત્રાંબાના કળશમાંથી જલાધાર અને ગોળ ગુંબજ બીલીપત્ર હોય, કંકુ ચોખા અબીલ ગુલાલ અને તરભાણી આચમની જેવા પાત્રો હોય, એ મંદિરની શોભામાં વૃદ્ધિ ભરે કરે. પણ ખરેખર તો એ નિર્જીવ પદાર્થોનો સંકેત બનેલી સંજ્ઞાઓ સાત્વિક સ્પર્શે સાત્વિક પિંડ ધારણ કરે છે. મંદિરનો મહિમા એ રીતે મોટો બને છે. મંદિરની આસપાસ વ્યક્તિલક્ષી અંગત આવરણો હોય છે, જ્યારે મંદિર તો સમષ્ટિગત સેતુ છે. દુન્યવી વાત્સલ્ય, માતૃત્વ, પિતૃત્વ, દાંપત્ય બંધુતા બધું જ એની આસપાસ છે. આમ સર્વે ભાવોની ભાવયાત્રા જ્યાંથી ફૂટતી હોય છે, જ્યાં મેલ ઉતારી નિર્મળ થઈ શ્રદ્ધાપૂર્વક જવાની જે રૂઢિ ઊભી થઈ છે, એ મંદિર છે. દર્શનાર્થીઓ હાથ જોડેલા, આંખો મીચેલા, સ્થિર ઉભેલા, તાળી પાડતા, મંત્ર બોલતા, મૌન રાખતા, ભજન ગાતા, ચહેરો ડોલાવતા, ડોકી નચાવતા, નતમસ્તકે, ઉન્નત ભ્રુએ, પત્રમ પુષ્પમ કરતા કેટકેટલા સ્વરૂપે દેખાય છે. આ બધા દર્શનાર્થીઓ બીજી રીતે યાચકો છે. મંદિરની બહાર ઉભેલા ભિક્ષુકો પણ યાચકો છે. દર્શનાર્થીઓ દેવ પાસે યાચના કરે છે. મંદિરનું નિર્માણ ભલે યાચનામાંથી થયું હોય, પણ મંદિરમાં પ્રસ્થાપિત થયેલા દેવ તો મોટા દાતા છે. એ દાતા અને યાચક વચ્ચેનો સેતુ એ મંદિર છે. ગામ પરગામથી આવેલા પથિકો, સાધુઓ, માગણો, ભૂલા પડેલા ભરથરીઓ કેટકેટલા અનિકેતોની એ આંખો ઠારે છે. એની સરહદમાં ભગવા રંગનું સામ્રાજ્ય વધી

0: થાય છે. આકાશનો નીલો રંગ પણ એ ભગવી ભવ્યતાની ભીતરમાં છુપાઈને પડ્યો હોય છે. જ્યારે જ્યારે ભગવી ભાષા સંભળાય છે ત્યારે એમાંથી ખુલ્લા આકાશનો નીલો રંગ પણ દેખાય છે. આકાશ સર્વત્ર આસમાની હોવાનું કારણ પણ તેમાંથી સમજાય છે. મંદિરની દિવાલોમાં કીડી મંકોડાના નિવાસસ્થાન હોય અને એમની અવરજવર મંદિરના મસ્તક સુધી થતી હોય તો પણ એનો વિરોધ મંદિર કરતું નથી. શરીર ઉપર ભગવા વસ્ત્રો સજાવી હાથમાં ચીપીઓ રાખી ભસ્માસુર ચોરી ઉભેલા ચહેરાઓને આપણે અધિનાયકો માનીએ પણ બધી જ માન્યતામાં વજૂદ છે એમ સમજવું ભૂલ ભરેલું છે. મંદિરની ભૂગોળને એક ઇતિહાસ હોય છે. એ ઇતિહાસનો પ્રત્યક્ષ મૂળગામી પરિચય તો કોઈકને જ હોય છે. સમગ્ર ગ્રામને જંગલ કહીએ તો જંગલમાં ઉભેલું ચંદનનું વૃક્ષ એ મંદિર છે, જેની સુવાસે જંગલનું મૂલ્ય અંકાય છે.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત હરીશ ઠાકરને, જેમનો વિષય હતો મંદિર, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા, ગાયક કલાકાર સુરેશ વાડકર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે સુર સરિતાનો.

આ ગીત સાથે સુર સરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: પ્રસ્તુત છે કાર્યક્રમ સદાબહાર ગીત. તે પહેલા એક સંદેશ.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
3: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
4: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: isso. છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ નયા દોર ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સ્વરમાં.

0: આ સાથે સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા થોડી ક્ષણોમાં 7:10 પ્રસ્તુત છે ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે એક અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલ સીજી સેમી પ્લાન્ટ ભારતના પ્રથમ એન્ડ ટુ એન્ડ ચીપ પેકેજિંગ યુનિટમાંથી એકના વાણિજ્યિક લોન્ચનું પ્રતીક છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સાણંદ ખાતે આજથી શરૂ થયેલો આ હાઈટેક પ્લાન્ટ દેશની અદ્યતન સેમીકન્ડક્ટર જરૂરિયાતો માટે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થતાં વાર્ષિક 5 અબજ જેટલી સેમીકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સીજી સેમીની આ સુવિધા દેશમાં જ વેફર સોર્ટિંગ, પેકેજ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપર કમ્પ્યુટિંગના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ઉપકરણોની ઊભી થયેલી વ્યાપક માંગને પહોંચી વળવા આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ ઓટોમોટિવ, 5G કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો પૂરી કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરીને રાજ્ય સરકારે ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
2: અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા MRC જે માંગ હતી કે ભાઈ MRC મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે.
0: પાન માવાની પિચકારીઓ મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે સરકાર દંડાત્મક કાર્યવાહી કરશે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરનાર આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો જરૂરિયાતમંદ લોકો માટે એક મંદિર સમાન છે અને તેમાં ગંદકી કરીને ઇન્ફેક્શન ફેલાવનાર સામે દંડ વસૂલવામાં આવશે.
3: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય, જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડો ઉગામશે.
0: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા છે. આ પગલું 1 જુલાઈથી 6 મહિનાના સમયગાળા માટે અમલમાં છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે માહિતી આપી હતી કે આધાર એપ પર ઉપલબ્ધ નવી સેવાના 2 દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમના ઇમેઇલ અપડેટ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર સાથે ઇમેઇલ લિંક કરવાથી જ્યારે પણ આધાર પ્રમાણીકરણની વિનંતી કરવામાં આવે છે ત્યારે રીઅલ ટાઇમ ઇમેઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા

0: લા ગેરકાયદેસર સ્ટોન ક્રશર મશીન જપ્ત કર્યા છે. નાયબ કલેક્ટર એસટી મકવાણાએ પાજવાડી નજીકના જરિયા મહાદેવ તેમજ વાવડી ખાતે આકસ્મિક દરોડો પાડી કુલ 3,71,00,000 મુદ્દામાલ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું.
1: મિનરલ પ્રિવેન્શન અપીલ, માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ 2017 ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ આ જે 7 ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3,71,00,000 નો મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે.
2: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરશો.
0: રાજ્યમાં આજે સવારે 4 વાગ્યા સુધી 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના નસવાડી તાલુકાઓમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢિયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 1 રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં 19 જેટલા લોકો ફસાયા હતા. તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ડાંગમાં ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા હતા. નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામમાં કામ કરતા 41 જેટલા મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે બચાવ કાર્ય હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. બચાવ કરાયેલા મજૂરોમાં 21 પુરૂષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં મોડી રાત્રે અંબાજી, હળાદ, વડગામ, પાલનપુર અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો. તાપી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં 74 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદી નાળા ઉપર લો લેવલ પુલો પાણી પરથી પસાર થતાં વહીવટીતંત્ર દ્વારા 74 રસ્તાઓ બંધ કરાયા હતા. અને પાટણમાં કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પહેલા વરસાદથી ઠંડકની અનુભૂતિ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રીજન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તોફાની રહેશે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ બંદર પર સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા મે 2026માં યોજાયેલી CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કુલ 90,217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ રહ્યા છે. આ સાથે દેશનું કુલ પરિણામ 20.9% નોંધાયું. અમદાવાદ શહેરમાં કૃષિ અચ્યુત દાણીએ 328 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તાનિયા વાલેચાએ બીજો ક્રમાંક મેળવ્યો. તરુણ ગોયંકા અને દર્શિલ પંડ્યા સંયુક્ત રીતે 3જા ક્રમે રહ્યા હતા. રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ ગત જૂન મહિનામાં રાજ્યમાં ધોરણ 10માં 30,845 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,000માંથી 20,658 ઉમેદવાર અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120 પૈકી 4,411 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એક મોનિટરિંગ સ્ક્રીન તૈયાર થઈ રહ્યો છે. હાલ આ સ્ક્રીન અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનોમાંથી લાઇવ ફીડ બતાવી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તા અજય સોલંકીએ જણાવ્યું હતું.
3: स्क्रीन में आपको पूरा अहमदाबाद डिवीजन कवर हो जाएगा. इसका फायदा ये होगा कि जो भी मूवमेंट होगी, पैसेंजर की मूवमेंट होगी, ट्रेन की मूवमेंट होगी, क्राउड मैनेजमेंट होगा, क्लीनिनेस होगा, पूरा मॉनिटर यहाँ बैठ के लोग देख सकते हैं. सारे सेक्शंस बने हुए हैं, इस सेक्शंस में जितने भी कंट्रोलर होंगे वो बैठेंगे और अपना अपना जो भी सेक्शन होगा वो उसको मॉनिटर करेंगे.
0: અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી

ભારત અને ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે દંડનાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયાહાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યું હંસા દવેના સ્વરમાં મહેશ શાહની રચના। હવે સાંભળીએ રવિ ઉપાધ્યાયની રચના પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: હવે સાંભળીએ હંસા દવેના સ્વરમાં મેઘબિંદુની રચના।

આ રચના સાથે આજનો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં બરાબર 7 વાગીને 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સૌપ્રથમ રાજસ્થાનમાં આજે સવારે જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 480 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને વાર્ષિક 20 લાખ મુસાફરોની અવર જવર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો પણ આરંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ઉડ્ડયન સંચાલિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: रिफाइनरी और पेट्रोकेमिकल कॉम्प्लेक्स प्रदेश के पश्चिमी जिलों में निवेश, रोजगार और विकास के नए द्वार खोलेगा. राजस्थान रिफाइनरी परियोजना MSME, पैकेजिंग, टेक्सटाइल, ऑटो पार्ट्स व एग्री फिल्म्स जैसे उद्योगों को भी सशक्त करेगी, जिससे प्रदेश की अर्थव्यवस्था को नई गति मिलेगी. जयपुर मेट्रो रेल परियोजना के दूसरे चरण में उत्तर दक्षिण कॉरिडोर विकसित किया जाएगा, जो शहर में मल्टी मॉडल कनेक्टिविटी को बढ़ावा देगा. इस चरण से एयरपोर्ट, रेलवे स्टेशन और बस स्टैंड पर संबंधित परिवहन साधनों एवं मेट्रो सुविधा का एकीकरण किया जाएगा, जिससे नागरिकों को सुगम परिवहन सुविधा उपलब्ध होगी. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जोधपुर.
0: ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેનો કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
2: સાણંદ મેં શરૂ હો રહી યહ અત્યાધુનિક CG સેમી ઓસેટ સુવિધા ભારત કો વૈશ્વિક સેમી કન્ડક્ટર નિર્માણ કે માનચિત્ર પર એક ભરોસેમંદ કેન્દ્ર કે રૂપ મેં સ્થાપિત કરેગી. પૂરી ક્ષમતા સે શરૂ હોને કે બાદ ઇસ સંયંત્ર સે હર સાલ લગભગ 5 અરબ સેમી કન્ડક્ટર ચિપ્સ કા ઉત્પાદન કિયા જા સકેગા. યહ પ્લાન્ટ ડિઝાઇનિંગ, વેફર સોર્ટિંગ સે લેકર ફાઇનલ ટેસ્ટિંગ તક કી પૂરી શૃંખલા કો એક છત કે નીચે ઉપલબ્ધ કરાયેગા. વર્તમાન મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ કે કારણ દુનિયા ભર મેં બઢ રહી ઉચ્ચ સ્તરીય મેમરી ઓર સ્ટોરેજ સોલ્યુશન્સ કી જરૂરતો કો પૂરા કરને મેં ભી યહ પ્લાન્ટ અહમ ભૂમિકા નિભાયેગા. ઇસકે સાથે યહાં નિર્મિત હોને વાલી ચિપ્સ કી વિશેષ રૂપ સે ઓટોમોટિવ, દૂરસંચાર, 5G ઓર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જૈસી અગ્રણી ક્ષેત્રો કો આપૂર્તિ કી જાયેગી. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલ નિનોની કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિ અને તેની અસર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર અલ નિનોને કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદ અને સંભવિત દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે કૃષિ મંત્રાલય અને તમામ સંબંધિત મંત્રાલયોને સતર્ક રહેવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને ખેડૂતોને યોગ્ય પાક વાવણી માટે સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે વિનંતી કરી હતી કે ગૃહમંત્રાલયની એક આંતરમંત્રી મંડળની કેન્દ્રીય ટીમ આસામ અને અરુણાચલ પ્રદેશમાં મોકલવામાં આવે, જેથી તાજેતરના ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ફ્રાન્સના નાણામંત્રી રોનેલ્ડ લેસ્ક્યોરે ફ્રાન્સમાં ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહ અધ્યક્ષતા કરી હતી. ગઈકાલે યોજાયેલી

0: પહેલા આ સંવાદમાં બંને મંત્રીઓએ ભારતમાં આર્થિક વિકાસ માટે ફ્રેન્ચ વિકાસ એજન્સીના કાર્યના મહત્વને સ્વીકાર્યું અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટેની સંભાવનાનું સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા. છૂટાછવાયા વરસાદ વચ્ચે યાત્રા વહેલી સવારે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી. બમ બમ ભોલેના નારા સાથે યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની યાત્રા શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાળુઓને અગાઉથી નોંધણી કરાવી તેની નિર્ધારિત યાત્રા તારીખોનું પાલન કર્યા બાદ જ યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. તેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર યાત્રાળુઓની દૈનિક સંખ્યા પર મર્યાદિત નક્કી કરવામાં આવી છે. બંને રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળોના જવાનો યાત્રાની સલામતી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે. 57 દિવસની આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન અને દેશના દક્ષિણ ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસએ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. તેઓ જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં ગુજરાતીમાં ભાષાંતર અને પ્રચાર પણ કરી રહ્યા હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી ભંડોળ મળતું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. T20 મેચ બાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી પણ રમશે. હવે આજના સમાચારો રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોમાં રાજ્યમાં વરસાદ, સરકારના વીજ પોલ વળતરમાં વધારો તેમજ 8 આતંકવાદીઓ ઝડપાયાના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું, માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ. દિયો ભાસ્કર લખે છે, ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે તેમજ રાજ્યમાં રથયાત્રા પહેલા જૈશના 8 આતંકી ઝડપાયાના સમાચારને તસવીર સાથે છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક, વીજ પોલમાં વળતરમાં બમણો વધારો. સ્થાનિક સમાચારોમાં પીએમ મોદીની આજે સાણંદ મુલાકાત તેમજ સીએ પરિણામ જાહેર થવાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.

આપ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ ફિલ્મ રોજાનું ગીત હરિહરનના સ્વરમાં. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ રોજાનું ગીત હરિહરનના સ્વરમાં. આ સાથે દેશભક્તિ ગીત અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં બરાબર 8 વાગે સમાચાર પ્રભાત, 8 વાગે અને મોર્નિંગ ન્યૂઝ 8:15 દિલ્હીથી રિલે કરીશું.

હમણાં જ આપે મન્ના ડેના સ્વરમાં બુટ પોલિશ ફિલ્મનું ગીત સાંભળ્યું. હવે પછીનું ગીત છે ફિલ્મ લાલ પથ્થરનું, આશા ભોંસલે અને મન્ના ડેના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો સદાબહાર ગીત અને આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પછીનું ગીત છે ફિલ્મ બહાનાનું અને સ્વર છે લતા મંગેશકરનો.

દિલ દિયા દર્દ લિયા આ ફિલ્મનું ગીત સાંભળીએ આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં.

0: માડો. મન્ના ડે ગાયેલા ગીત સાથે સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે સમય છે માહિતી સાથે મનોરંજન પીરસતો આપનો પ્રિય કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે.

તેઓ નાનપણથી જ અત્યંત પ્રજ્ઞાવાન અને જિજ્ઞાસુ પ્રવૃત્તિના હતા. યુવાવસ્થામાં નરેન્દ્રનાથ, કે જે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ છે, તેમના જીવનમાં એક નિર્ણાયક વળાંક આવે છે જ્યારે તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસેથી માર્ગદર્શન મેળવે છે. રામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમણે ભક્તિ, સેવા અને આત્મજ્ઞાન મેળવ્યું. ગુરુના દેહાવસાન પછી નરેન્દ્રનાથે સંન્યાસ ગ્રહણ કર્યો અને નામ ધારણ કર્યું સ્વામી વિવેકાનંદ. તેમના જીવનના ઉદ્દેશમાં કેવળ આત્મસાક્ષાત્કાર નહોતો, પરંતુ તેમણે આ જ્ઞાનને સમાજસેવા, શિક્ષણ અને રાષ્ટ્રચેતના જગાડવા માટે સમર્પિત કરી દીધું.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે એક દેશની, એક એવી ચેતનાની જે આજ સુધી આપણી અંદરની રાષ્ટ્રપ્રેમની જ્યોતને જગાડેલી રાખે છે. ભારતીય યુવાનોના પ્રેરણામૂર્તિ અને આદર્શ એવા સ્વામી વિવેકાનંદની આજે પુણ્યતિથિ છે. સ્વામી વિવેકાનંદ એક મહાન ભારતીય સંન્યાસી, યોગાચાર્ય, વિચારક તેમજ સમાજ સુધારક હતા. તેમનું જીવન આજે પણ યુવાનો માટે પ્રેરણાનો અદ્ભુત સ્રોત છે.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: અસલી નોટ સાથે કેમ રમે છે
5: ભાઈ? આ ફાટેલી છે, સાંભળ। ફાટેલી, તૂટેલી અથવા જૂની નોટ ને
6: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે।
5: વાવ, નવી નોટ મળશે?
4: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે।
7: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો,
8: કૂલ રહો।
9: સ્વામી વિવેકાનંદ એટલે 19મી સદીમાં ભારતમાં ઉદિત એ સૂર્ય જેમણે આખી દુનિયાને ભારતની આધ્યાત્મિક શક્તિનો પરિચય કરાવ્યો। તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પશ્ચિમી ફિલસૂફી, ઇતિહાસ અને સાહિત્યનો અભ્યાસ કર્યો। તેમના જીવનમાં શ્રી રામકૃષ્ણ પરમહંસના પ્રવેશ બાદ એક અદ્ભુત વળાંક આવ્યો। 11 સપ્ટેમ્બર 1893 શિકાગોમાં સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા આ શબ્દથી તેમ આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠેલો। તેમણે 7 મિનિટનું એ જે ભાષણ કર્યું તે આજે પણ યાદગાર છે। તેમણે કહ્યું કે બધા ધર્મ સાચા છે, ફક્ત રસ્તા અલગ છે, અને ભારત સહિષ્ણુતાનો દેશ છે। તેમણે યુવાનોને મંત્ર આપ્યો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં। 1897માં બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જ્યાં આજે પણ શિક્ષણ, આરોગ્ય અને ગરીબોની સેવાનું કામ ચાલે છે। આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે સ્વામી વિવેકાનંદને, કે જેમણે આધ્યાત્મિક ચેતનાને તો જગાડી જ પણ રાષ્ટ્રપ્રેમને પણ જગાડ્યો અને યુવાનોમાં એક ચેતનાનો સંચાર કર્યો, તેમને શત શત નમન।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની

0: ગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આજે એક અન્ય મહાનુભાવનું પણ પુણ્યતિથિ છે, પિંગળી વેંકૈયા. તેઓ 1876માં આંધ્રપ્રદેશના કૃષ્ણ જિલ્લામાં જન્મ્યા હતા અને નાની ઉંમરમાં સેનામાં દાખલ થયા હતા. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે સાથે તેઓ પ્રખ્યાત ભૂવૈજ્ઞાનિક અને કૃષિ વૈજ્ઞાનિક હતા. જાપાની ભાષા પણ જાણતા હતા. દક્ષિણ આફ્રિકાના બોઅર યુદ્ધ દરમિયાન મહાત્મા ગાંધી સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ. 1916 થી 1921 સુધી 30 દેશોના ધ્વજનો તેમણે ગહન અધ્યયન કર્યું અને નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું. 1921માં ગાંધીજીને ભારતના ધ્વજ માટે પોતાની ડિઝાઇન રજૂ કરી અને તિરંગો સોંપ્યો. મૂળ રૂપમાં આમાં બે રંગ લેવામાં આવ્યા હતા, લીલો અને લાલ, તથા કેન્દ્રમાં ચરખો હતો. ત્યારબાદ તેમાં સફેદ પટ્ટી પણ જોડવામાં આવી. ભારત સરકાર દ્વારા 2009માં તેમના સન્માનમાં એક વિશેષ પોસ્ટની ટિકિટ પણ બહાર પાડવામાં આવી. તો આ ધ્વજના ડિઝાઇનર મહાનુભાવને શત શત નમન.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુલઝારીલાલ નંદા ભારતની રાજનીતિના એક એવા મજબૂત અને સાદગીપૂર્ણ સ્તંભ હતા જેમણે દેશના ઇતિહાસના બે સૌથી મુશ્કેલ સમયગાળામાં વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી હતી. તેઓ ભારતના એકમાત્ર એવા નેતા છે જે બે વાર કાર્યકારી વડાપ્રધાન બન્યા, છતાં ક્યારેય પૂર્ણકાલીન વડાપ્રધાન નહોતા બન્યા. તેમનો જન્મ 4 જુલાઈ 1898 રોજ સિયાલકોટ, પાકિસ્તાનમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા અને અલ્હાબાદથી અર્થશાસ્ત્ર અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેઓ મુંબઈની નેશનલ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પણ રહ્યા હતા. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને આઝાદીની લડતમાં જોડાયા. પહેલીવાર 1964માં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના આકસ્મિક અવસાન બાદ 13 દિવસ માટે તેઓ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા, અને બીજી વખત તાશ્કંદમાં 1966માં લાલબહાદુર શાસ્ત્રીના અચાનક અવસાન બાદ 13 દિવસ માટે તેમણે આ મહત્વપૂર્ણ હોદ્દા માટે યોગદાન આપેલું. આયોજન પંચમાં ભારત આઝાદ થયા પછી દેશના વિકાસનો નકશો તૈયાર કરનાર પ્લાનિંગ કમિશનના તેઓ લાંબા સમય સુધી વાઇસ ચેરમેન રહ્યા હતા, અને ભારત સરકારમાં તેમણે ગૃહમંત્રી તેમજ શ્રમમંત્રી જેવા મહત્વના પદ સફળતાપૂર્વક સંભાળ્યા હતા. આવા નેતા શ્રી ગુલઝારીલાલ નંદાને શત શત નમન.

આ ગીત સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારે સવારે.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है.
4: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય

0: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત કાર્યક્રમના પ્રારંભે આપે શ્યામલ મુનશીના સ્વરમાં માધવ રામાનુજની રચના સાંભળી. હવે સાંભળીએ સૌમિલ મુનશીના સ્વરમાં તુષાર શુક્લની રચના.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે, હવે નવા સ્વરૂપે।
5: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત।
6: હવે સાંભળીએ વૈશાખી અને શિવાંગી દેસાઈને, રચના છે સુરેશ દલાલની।

0: ઓલા જીવન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ આરતી મુનશી ને સૌમિલ મુનશીના સ્વરમાં રમણભાઈ પટેલની રચના.

0: આ સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. પ્રધાનમંત્રી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિમંત્રી અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ દર્શન કર્યા. ગુજરાત એટીએસએ જૈશ એ મહંમદ સાથે સંડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી. રાજ્યમાં વિવિધ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ખાલી પડેલી 15 બેઠકો માટે આગામી પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર. નવી દિલ્હીમાં આયુર્વેદિક વિજ્ઞાન સંશોધન પરિષદની 5મી કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ફાન્સના નાણામંત્રીએ ફાન્સમાં ભારત ફાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા કરી. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીટાએ ઇરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામનેઈના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો. તાપીની નિઝર વિધાનસભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિતનું નિધન. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે સરકારી હોસ્પિટલોમાં ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 225 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયાહાટીના અને માંગરોળમાં 12 મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના

વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન કશર મશીન જપ્ત કર્યા. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવી મોનિટરિંગ સ્કીમ તૈયાર કરાયો. રાજ્યમાં ધોરણ 12-10 સામાન્ય વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી. ભારે વરસાદને પગલે ડાંગના ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા. તાપીના વાલોડના ડોડકિયા ફળિયામાં 2 ખેત મજૂરો ખાડીના પાણીમાં તણાતા મોત. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં ખેલ ખેલ મેં ફિલ્મનું ગીત.

0: ફિલ્મ સંગીતના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ સીતા ઓર ગીતા ફિલ્મનું ગીત, કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં.
1: અરે અરે, એ

0: હવે સાંભળીએ
1: હમ કિસી સે કમ નહીં ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં.

આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં પાપા કહેતે હૈ ફિલ્મનું ગીત.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે સાથીય ફિલ્મનું ગીત, રિચા શર્મા, મહાલક્ષ્મી અને વૈશાલીના સ્વરમાં. ડુમ ડુમ ડમક ડમ ડમ ડમક ડુમ.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો. વિશ્વમાં ગમે ત્યાં બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પછીનો કાર્યક્રમ પ્રતીક્ષા, બસ થોડી ક્ષણોની.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે પ્રકાશ નાયક, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે રાજેન્દ્ર શુક્લની રચના.

તો શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી મરીઝની રચના. તો હવે સાંભળીએ કબીર સાહેબની રચના, પ્રકાશ નાયકના જ સ્વરમાં.

તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત પ્રકાશ નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ પર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. અમેરિકા આજે તેનો 250મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1776માં આજના દિવસે અમેરિકાએ તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. અમદાવાદના વાડજ જંકશન ફ્લાયઓવર બ્રિજ પર બ્રિજ નિર્માણને વેગ. વાડજ જંકશનથી ગાંધી આશ્રમ તરફના બ્રિજનું કામ 5 જુલાઈની રાત સુધી ગર્ડલ લોન્ચિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. અમદાવાદના દક્ષિણ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાય. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 પર હુસેનાબાદ નજીક રોડને મોટું નુકસાન થવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 151 અને 27 વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડ ના કપરાડામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો. ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ બદલાપર ફિલ્મનું આ ગીત, અતિફ અસલમના સ્વરમાં, સંગીત સચિન જીગરનું.

મિત્રો, હવે અતિફ અસલમ અને શ્રેયા ઘોષાલના યુગલ સરમાં સાંભળશો રમૈયા વસ્તાવયા ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે સચિન જીગરે અને શબ્દ પ્રિયા પંચાલના.

મિત્રો, હવે સાંભળશો ઇરશાદ કામિલ દ્વારા રચિત અને પ્રીતમે સંગીતબદ્ધ કરેલ ગીત જબ વી મેટ ફિલ્મનું. આ ગીતને સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે.

મિત્રો, અત્યારે આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. આપને હવે સંભળાવીએ અરિજિત સિંઘ અને ચિન્મય શ્રીપદાના યુગલ સ્વરમાં ટુ સ્ટેટ્સ ફિલ્મનું આ ગીત. સંગીતકાર છે શંકર અહેસાન લોય અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

હવે સાંભળશો અરિજિત સિંઘની ફિલ્મ છે જીનિયસ. આ ગીતને સંગીતની ધૂન આપી છે હિમેશ રેશમિયાએ, બોલ કુમારના.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. શંકર મહાદેવન, શફકત અનામત અલી ઓર કેરાલિસા મોન્ટેરિયોના સ્વરમાં. ફિલ્મ છે કભી અલવિદા ના કહેના. સંગીત શંકર એહસાન લોયનું અને શબ્દ જાવેદ અખ્તરના.

અને મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:30 થઈ છે. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ ગીત સાંભળશું પ્રખ્યાત ગઝલકાર હસ્તિમલ હસ્તીની રચના, સ્વર આપ્યો છે જગજીતસિંહે.

0: મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો અલકા યાજ્ઞિકના સ્વરમાં.
1: કૈસે બતાએ ઓર કિસકો બતાએ કે કૈસી થી વો મુસ્કુરાહટે જિનમે જિંદગી કે ઉજાલે થે, કૈસી થી વો નિગાહે જો ઇસ દિલ કો છૂ લેતી થી, કૈસી થી વો ખામોશિયાં જો કહાનિયાં સુનાતી થી, કૈસે થે વો હાથ જો અબ ઇન હાથો મેં નહીં.

અને મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું અને સુધારેલી ઉડાન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરુવિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કિકો ફુજીમોરીની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદમાં આગમન. તેમણે જણાવ્યું, સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાત અને ભારતનું આ એક ખૂબ જ પ્રશંસનીય અને ઐતિહાસિક પગલું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત તેના $1 ટ્રિલિયન નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક નિકાસના લગભગ 15% રેકોર્ડ કરી ચૂક્યું છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર આજથી અમલમાં આવ્યો. આ કરાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અગ્નિશમન વિભાગ સલામતીના ધોરણો ચકાસવા માટે નિયમિતપણે સ્થાપનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પેન અને ફ્રાન્સના કેટલાક ભાગોમાં રેકોર્ડ ગરમીને કારણે અસંખ્ય જંગલોમાં આગ લાગી છે, જેના કારણે દક્ષિણ યુરોપમાં દુષ્કાળની સ્થિતિ વધુ ખરાબ થઈ 10,000 લોકોનું સ્થળાંતર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 3 દિવસમાં 25,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં વરસાદનું રેલ એલર્ટ. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે ગાનાને 1-0થી હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શબ્દ અને સ્વરમાં જીવંત કરતું ગીત સાંભળી આરતી મુનશીના સ્વરમાં. શબ્દ લખ્યા છે તુષાર શુક્લએ, આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે શ્યામલ સૌમિલ મુનશીએ.

મિત્રો, આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. મિત્રો, ચોમાસાની પ્રથમ ફુવાર, ભીની માટીની સુગંધ અને મનને સ્પર્શી જતો પવન, આ લાગણીને શબ્દ

મિત્રો, વરસાદની રીમઝીમ ફુવાર સાથે મન પણ સંગીતના સૂરમાં ભીંજાઈ જાય. વરસાદ આવે એટલે ધરતી મહેકી ઉઠે અને દિલમાં સંગીતની સરગમ ગુંજી ઉઠે. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો વિભા દેસાઈને. રચના છે શ્રી સુંદરમની.

0: અને મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, બપોરના 12:30 થઈ છે. હવે રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો મારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી.
2: યે,
1: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. હું છું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે ફરી તમારી સમક્ષ એક નવા જ પ્રોગ્રામ સાથે હાજર થઈ છું. મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને સુંદર, મજેદાર, જાયકેદાર, ચટાકેદાર વાનગીઓની રેસીપી આપવાની છે. સુંદર મજાના ગીતો પણ સંભળાવવાના છે. ધરતીની છાતી પર પ્લાસ્ટિકનો ભાર. ચાલો કરીએ આજે એક નવો વિચાર. પ્લાસ્ટિકની થેલીઓનો ત્યાગ કરીએ, પર્યાવરણને આપણે ફરી આબાદ કરીએ. બહેનો, તમે વિચારતા હશો કે આ પંક્તિ મેં કેમ બોલી. તો બહેનો, ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી. બહેનો, તમને ખબર છે, પ્લાસ્ટિક એક એવું રાક્ષસ છે જેના કારણે પર્યાવરણને અને મનુષ્ય જીવોને ઘણું જ બધું નુકસાન થાય છે. બહેનો, તમે જાણો છો કે એક પ્લાસ્ટિકની થેલી બનાવતા માત્ર 1 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ તેને કુદરતી રીતે બાયોડિગ્રેડ થતા 500 થી 1000 વર્ષનો સમય લાગે છે. અને બહેનો, જો હું વાત કરું સમુદ્રી જીવોની, તો દર વર્ષે લાખો દરિયાઈ જીવો જેમ કે કાચબા, માછલીઓ અને અન્ય જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ જાય છે, જેનાથી તેઓ મૃત્યુ પામે છે. અને બહેનો, જો માઇક્રોપ્લાસ્ટિકની વાત કરવામાં આવે, તો આ પ્લાસ્ટિક ટુકડાઓમાં વહેંચાઈને આપણા પાણી અને ખોરાકમાં ભળે છે, જે અંતે આપણા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. તો બહેનો, પર્યાવરણને બચાવવા આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને અમુક સૂત્રો આપણા જીવનમાં આત્મસાત કરીએ, જેમ કે પ્લાસ્ટિકનો ત્યાગ, પર્યાવરણને અનુરાગ, થેલી લો કાપડની, આદત પાડો સાફ સફાઈની. આ પૃથ્વીને બચાવવાની જવાબ

બહેનો, હમણાં જ આપે સાંભળ્યું સુંદર મજાનું ગીત, તો હવે હું તમને આપવા જઈ રહી છું ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી. બહેનો, આગામી દિવસોમાં ચોમાસું શરૂ થશે, તો ચોમાસામાં સ્વાસ્થ્યને લગતા ઘણા બધા રોગો થતા હોય છે, બીમારીઓ થતી હોય છે, જેમાં સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો બહેનો, હું તમને એ જ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક અને જાયકેદાર વાનગીઓની રેસીપી આપી રહી છું. તો કાગળ અને પેન લઈને બેસી જાઓ. પહેલી રેસીપી છે મગના સૂપની. બહેનો, ચોમાસામાં પાચન શક્તિ થોડી નબળી પડતી હોવાથી હળવો, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો વધુ યોગ્ય માનવામાં આવે છે. તો ચલો આના માટે સામગ્રી નોટ કરી લો. લીલા મગ 1/2 કપ, જેને 2-3 કલાક પલાળી રાખવા. 1 નાનું ટામેટું બારીક સમારેલું, 1 નાનું ગાજર ઝીણું સમારેલું. બહેનો, ગાજર વૈકલ્પિક છે. 1 ઇંચ આદુનો ટુકડો છીણેલું, જીરું 1/2 ચમચી, હળદર 1/4 ચમચી, મરીનો પાવડર 1/4 ચમચી, ઘી 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સજાવટ માટે અને પાણી 3 કપ. તો બહેનો, હવે બનાવવાની રીત. સૌ પ્રથમ કુકરમાં ઘી ગરમ કરીને તેમાં જીરું અને છીણેલું આદુ ઉમેરો. ત્યારબાદ ટામેટા અને ગાજર ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળો. હવે પલાળેલા મગ, હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરીને 3-4 સીટી સુધી બાફી લો. ઠંડુ થયા પછી તેને હળવું મેશ કરી લો, અથવા જરૂર હોય તો બ્લેન્ડ કરી લો. ફરી એકવાર ગેસ પર મૂકી જરૂર મુજબ પાણી ઉમેરો. અંતે મરીનો

0: પાવડર અને લીલા ધાણા ભભરાવી ગરમા ગરમ સર્વ કરો. બહેનો, મગમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. આદુ પાચનમાં મદદરૂપ બને છે અને બહેનો, ગરમ સૂપ શરીરને હૂંફ આપે છે અને ચોમાસામાં હળવો આહાર ઉત્તમ માનવામાં આવે છે. બહેનો, હમણાં જ મેં તમારી સાથે શેર કરી ગરમા ગરમ મગના સૂપની રેસીપી. તો હવે હું તમને સંભળાવવા જઈ રહી છું દુર્ગેશ ઉપાધ્યાય દ્વારા લિખિત નાટક અમને ઉગવા દો, જેની રજૂઆત અખિલેશ નાણાવટી દ્વારા કરવામાં આવી છે. તો આવો સાંભળીએ સુંદર મજાનું નાટક.
1: કહું છું, સાંભળો છો? આ છાપુ મેલો હવે, આ ચારની ચા મેલીને ગઈ છું, તે પીધી નથી, બળી ઠંડી થઈ જઈ હશે, ચા પી લ્યો ને.
2: હા હા, બૂમો ના પાડવે, પી લઉં છું.
1: પણ એવું તો બળ્યું રોજ હું આશા આપવામાં આવે છે, તે કલાકો સુધી પકડીને બેસી રહો છો.
2: એ તને ખબર ના પડે, ઘણું જાણવા જેવું આવે છે.
1: બેહો બેહો, હવે અમને બધી ખબર પડે છે.
2: હારું હારું, ચાલ હું કામ છું તારે.
1: હું એમ કેતી હતી કે બાજુવાળા મોતીભાઈ ના છોરા ને ઘેર છોરો જન્મ્યો. બોલો, જમના તો દાદી બની ગઈ અને વહુ ને પહેલે ખોળે જ છોકરો થયો. બોલો, હારું કેવાય ને?
2: હા હા, હારું તો કેવાય, પણ ઈમો તું આટલી બધી ખુશાની થાય છે?
1: એટલે કે પહેલા ખોળે જ છોરો થયો એટલે ઘરમાં અજવાળું થયું, એનો વંશ રાખનાર આવ્યો ને. મારી વહુ ને પણ પહેલા ખોળે છોરો જ આવે તો હારું ને. હું તો ભગવાન ને રોજ પ્રાર્થના કરું છું કે મારી વહુ ને છોરો જ આલજે.
2: અને જો ભગવાન છોરી આલશે તો તો તું શું કરીશ? એ થોડી આપણા હાથની વાત છે.
1: હા છે જ ને, હવે તો દવાખાનામાં ગર્ભની તપાસ કરાવાય છે અને ગર્ભમાં છોરો છે કે છોરી તે ખબર પડે છે.
2: હા, પણ એવી તપાસ કરાવીને કરવાનું શું? ભગવાન જે નસીબમાં હોય તે આલે, એ સ્વીકારી લેવાનું.
1: હારું હારું, તમે તો અત્યારના પરમાં કથા કહેવા બેહી ગયા. પણ આ કહું છું, હજી તમારા છોરાની વહુરાણી પથારીમાં ગોરે છે, આ મારે જ વહેલું ઉઠી બધું કામ કરવું પડે છે અને વહુરાણી તો જાણે રાજાની રાણી ના હોય એમ ઉઠાડીએ ત્યારે ઉઠે.
2: અરે ઉઠશે હમણાં, કઈ તબિયત બરાબર ના હોય એટલે થોડું વધારે ઊંઘી તો હું બગડી જવાનું હતું.
1: તમે તો છોરાની વહુ એટલે એનું જ ઉપરાણું લેવાના ને. લ્યો, હું જ ઉઠાડવા જઉં છું. અલી મંગુડી, ઓ મંગુડી.
3: હા, હું કોસો બા?
1: અચ્યમ, હજુ પથારીમાં જ પડી રહી છે, આ ઘરનું બધું કામ કોણ કરશે?
3: આ ઉઠું છું બા.
4: અલી ઓ, આ બાયો હું કીધું હોંભરતી નહીં, ઉઠને હવે.
3: હોંભરું છું પણ અમારી તબિયત સારી નથી, ઉઠવા જઉં છું ને મને ચક્કર આવે છે અને હવારમાં આ ઉપકાય બહુ આવે છે.
1: લ્યો, કામ કરવું નથી એટલે વહુરાણીને ચક્કર આવે છે.
3: ના બા, એવું નથી.
4: અલી બા, આ એની તબિયત બગડી લાગે છે, એને ડોક્ટર પાસે લઈ જઈ પડશે.
1: તું હું ખબર નથી પડતી, આ ઉપકા તો પેલા છે, તારી વહુનો પગ ભારે લાગે છે, જા જા એને ગામના સરકારી ડાક્ટરાણી પાસે લઈ જા અને બતાવી લાય, ભગવાન કરે એને કાંક હારા સમાચાર મળે.
4: હારું હારું, અલી ઓય હેણ, આપણે ડાક્ટર પાસે બતાવી આવીએ હેણ. બા, આ તારી વહુને ગર્ભ છે અને એને 5મો મહિનો જાય છે એમ ડાક્ટરે કહ્યું છે.
1: હારું હારું, થોડો લાજ હવે.
4: પણ બા, એમો શું, આ ડાક્ટરે એને દવાઓ આપી છે અને એને આરામ કરવાનું કહ્યું છે.
1: એટલે એને ખાટલે બેહાડી રાખવાની થોડી છે, કામ કોણ કરશે મારો બાપ?
4: અલી બા, તું શું, એ તો કરશે જ ને, પણ તારે એને થોડી મદદ કરવાની અને એનું ધ્યાન રાખવાનું એમ ડાક્ટરે કીધું છે.
1: હારું, હવે તું તારું કામ કર, જા નો કરીએ.
4: હારું હારું.
1: અને વહુરાણી, બહુ ખુશ થવાની જરૂર નથી, તમે આ ડાક્ટરાણી પાસે જાઓ અને કહો કે મારે ગર્ભની તપાસ કરાવવી છે, એમાં છોરો છે કે છોરી.
5: તે હે બા, ભાભીને છોરો આવવાનું છે, એ તો હું ફઈબા બનીશ ને.
1: હા હા, પણ તું એને લઈને જા અને મેં કીધું એ તપાસ કરાવડાવો, અને જો ગર્ભમાં છોરો હોય તો જ ગર્ભ રાખવાનો છે, નહીં તો એ કઢાવી નાખવાનો, સમજી?
5: હે, પણ બા એમ કેમ?
1: એ તું નહીં સમજે, મેં કહ્યું એટલું કરો, જા એને લઈ જા.
3: ડાક્ટરાણી બોન, અમારી હાહુ કે છે કે ગર્ભની તપાસ કરવાની છે અને એમાં સોરો હોય તો જ રાખો છે,
6: નહીં તો કાઢી નાખવાનું.
7: શું કહે છે?

0: બેન, આવું ન થાય અને આવી તપાસ કરાવી પણ ગેરકાયદે છે, અને આવી તપાસ સરકારી દવાખાનામાં થતી જ નથી.
1: પણ આ ખાનગી દવાખાનામાં,
0: ખાનગી દવાખાના વાળા કરે છે તે ગુનો છે. જો સરકારે ગર્ભ કાઢી નાખો એટલે કે ગર્ભની હત્યા અને ગર્ભનું પરીક્ષણ એટલે કે તપાસ અટકાવવા રાજ્યમાં એક કાયદો અમલમાં મૂક્યો છે, જેમાં ગર્ભ હત્યા કરનાર સ્ત્રી અને ગર્ભ પરીક્ષણ કરનાર કે ગર્ભ કાઢી આપનાર ડોક્ટર બંને સજાને પાત્ર છે, ગુનેગાર બને છે.
1: હા બરોબર,
0: આવા ડોક્ટરો સામે પણ કાયદેસર કાર્યવાહી થાય છે. અને જો ગર્ભ કાઢી નાખવો એટલે ગર્ભની હત્યા કરી કહેવાય, એ માણસની હત્યા કરવા બરાબર છે, કારણ કે એ ગર્ભમાં પણ જીવ હોય છે અને હત્યા કરવી એ પાપ પણ છે.
1: હા બરોબર,
0: અને છોકરો હોય કે છોકરી બંને હવે આ જમાનામાં સરખા જ છે, પછી શું કામ આવું કરવાનું?
1: પણ અમારી હાહુને હું કહું?
0: આ જ કહેવાનું જે મેં તને કહ્યું.
1: બરોબર, પણ એ જો ના સમજે ને તો પછી તમારે એમને સમજાવવા પડશે.
0: સારું, મને કહેજે, હું તારા ઘરે આવીશ ને એમને સમજાવીશ.
1: બા, અમે ડાક્ટરાણી પાસે જઈ આવ્યા.
2: એ હા બા, ડાક્ટરાણી તો કહે છે આવી તપાસ જ ન કરાવાય, એ તપાસ તો ગેરકાયદે છે અને ગુનો બને.
3: હવે જોઈ બહુ કાયદા વાળી પાસે, મને કાયદા સમજાવે. કોઈ ખાનગી ડોક્ટર શોધી કાઢ અને તપાસ કરાવી લે. મારે તો છોરો જ જોઈએ છે, છોરી તો ના જ ચાલે. છોરો હોય ને તો વંશ વેલો ચાલે, એ તો ઘરનું અજવાળું કહેવાય. અને છોરી, છોરી એટલે મેલો અવતાર, એ તો પારકે ઘેર જવાની. એ શું આપણી સેવા ચાકરી કરવા રહેવાની?
4: પણ આ બધું છે શું? એ કહે છે સાચું છે, ગર્ભની તપાસ કરાવી ગુનો બને છે, અને ગર્ભની હત્યા કરવી એને ભ્રૂણ હત્યા કહે છે. મા પાપ છે મા પાપ, આવું પાપ વરીને તું કયા ભવે છૂટીશ?
3: હવે જોયા બહુ પુણ્યશાળી ભગત, આ પાપ બાપ ના કહેવાય, એ તો ડોક્ટરો કરે જ છે, એમને કોઈ પાપ નથી લાગતા, તે આપણને લાગે.
4: અરે ભગવાન, આને કઈ રીતે સમજાવી? જો મારી વાત સાંભળ, આ જમાનામાં હવે છોકરા છોકરીનો કોઈ ભેદ રહ્યો નથી.
3: હું બીજું કઈ ના સમજુ, મારે તો છોરો જ જોઈએ, અને જો છોરી થાય ને તો આ બાજુવાળી જમના મને મેણા મારે. લ્યો, છોરો જોઈતો તો ને આવીને છોરી, એ તો નસીબમાં હોય એને જ છોરો મળે, ત્યારે શું મારે મેણા સાંભળવાના?
4: અલ્યા, પણ એના મેણા હારું આપણે ભ્રૂણ હત્યા કરવાની? આ 7 વાર ગંગામાં નહીશ ને તોય તારું પાપ નહીં ધોવાય, સમજી ને?
3: વહુ, જવા દે, એમની વાતો તું ના સાંભળી, અને ડાક્ટરાણી પાસે મને લઈ જા, હું એને સીધી દોર બનાવી દઈશ.
2: એ બા, એ ડાક્ટરે તો તને મળવા ઘેર આવવાનું કહ્યું છે, હું બોલાવી લાવું.
3: હા હા, હારું, જા એને લઈ આવ મારી પાસે, મારે જ એને સમજાવવી પડશે, એ તમને નહીં ગાંઠે. મારે તારું કઈ સાંભળવું નથી, મેં કહ્યું એ કરવાનું છે.
0: બા, પેલા મારી વાત તો સાંભળો, પછી તમારે જે કરાવવું હોય તે કરાવજો. જો આ જમાનો ઘણો આગળ વધી ગયો છે.
3: બળ્યો તારો જમાનો.
0: પણ બા, મારી વાત તો સાંભળો, જુઓ હું કોણ છું?
3: ડોક્ટર?
0: એમ નહીં, ડોક્ટર ખરી, પણ સ્ત્રી છોકરી જ છું ને.
3: હા, તે ઈમાં હું છે, તું ભણી ગણી એટલે ડોક્ટર થઈ, પણ અમારામાં તારા જેટલું થોડું કોઈ ભણે છે.
0: પણ બા, તમારા છોકરાની વહુ ને જો છોકરી થાય અને મારી જેમ ભણે ગણે, હોશિયાર બને અને ડોક્ટર થાય તો તમને ગમે?
3: ઈમાં શું છે, ગમે જ ને. પણ
0: બા, એ પણ ને પણ રહેવા દો. જુઓ, હવે છોકરીઓ પણ બધી જ જગ્યાએ આગળ વધી છે, નોકરીમાં, વેપારમાં, શિક્ષણમાં. અરે, પેલી વિમાનમાં બેસી અવકાશમાં ગઈ ને એ સુનીતા પણ છોકરી જ હતી ને, ખબર છે ને તમને?
3: હા, એ તો કઈ પેપરમાં એના ફોટા આવતા હતા. અલી બોલ, પણ એ તો ગજબ કહેવાય.
0: હા તો બા, આજે છોકરી પણ ધારે તો આગળ વધી પોતાની કાબેલિયત બતાવી શકે છે. અને જુઓ, હું છોકરી છું, મારીમાં કોણ હતી? છોકરી જ ને. અને એણે જો આ ભ્રૂણ હત્યા કરી હોત તો હું ડાક્ટર બની જે સેવા કરું છું એ કરત ખરી?
3: ના બેન, એ વાત તો ખરી છે.
0: અને જુઓ, છોકરાઓ સેવા કરશે એની શું ખાતરી? તમારો છોકરો પરણીને વહુ લઈને જુદો રહેવા જતો રહે તો પછી સેવા કોણ કરશે? છોકરી જ ને.
3: હા, એ વાત તો ખરી બોન.
0: અને છોકરો જ તમને સ્વર્ગ અપાવશે એની કોઈ ખાતરી છે ખરી? જુઓ, આપણા વેદો અને પુરાણોમાં પણ સ્ત્રીઓને જનોઈ દેતા હતા. આ જનોઈ દેવી એટલે એને ભણવા ગણવાનો પુરુષ બરાબરનો હક દેવો.
3: હા બોન.
0: તો જુઓ બા, આ છોકરાનો જ મોહ તમે છોડી દો અને ખોટો આગ્રહ ના રાખો, અને નસીબ પર કે ભગવાન પર પણ થોડી શ્રદ્ધા રાખો, અને એ જે આપે તેને સ્વીકારી લો.

0: બધું જ સાચું, પણ છોકરો એટલે તો ઉજળો વસ્તાર કહેવાય. છોકરો આવે ત્યારે પેંડા વેચે છે, છોકરી વખતે નથી વેચતા, એમ કેમ કે ને?
1: બા, એ તો બધી ખોટી પ્રથા પડી ગઈ છે, અને હવે આ જમાનામાં સુધારવી પડે ને. આ તમારો છોકરો કોણે પેદા કર્યો બોલો?
0: હાય હાય મુઈ, તારું સત્યાનાશ જાય, એ તો મેં જ પેદા કર્યો છે ને, પણ એનું તારે શું છે?
1: પણ બા, હું એ જ કહું છું, જો તમે સ્ત્રી છો એટલે છોકરો પેદા કર્યો, જો આ દુનિયામાં સ્ત્રીઓ જ નહીં રહે તો છોકરા કોણ પેદા કરશે? બોલો, એનો જવાબ આપો.
0: એ વાત તો તારી ખરી છે.
1: જુઓ બા, આ તમારા જેવા કેટલાય લોકોમાં પૂરતી સમજણ નથી અને જૂની ઘરેણમાં જીવે છે, એટલે આ ભ્રૂણ હત્યા વધતી ગઈ છે અને એટલે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. આજે આપણા દેશમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે અને પુરુષો વધારે છે, એ પછી દરેક પુરુષને પરણવા કન્યા ક્યાંથી મળશે? અને સ્ત્રી પુરુષનું પ્રમાણ સરખું નહીં જળવાય તો આગળ પ્રજોત્પત્તિ કેવી રીતે થશે? બીજું, જો સ્ત્રીઓ ઓછી હશે તો તેના માટે ખેંચતાણી થવાની, એટલે ખૂન બળાત્કાર જેવા બનાવો વધતા જશે. બરાબર ને બા?
0: હા બોન, એ તો ખરું. જુઓ ને, અત્યારે જે કેટલું વધી ગયું છે.
1: હા, એટલે સ્ત્રીઓની સંખ્યા વધવી જોઈએ. એ વધુ આગળ આવે અને હોશિયાર બને એ જરૂરી છે. જુઓ, આજે આપણા રાષ્ટ્રપતિ પણ સ્ત્રી છે. દેશની આઝાદીમાં લડનાર પણ કેટલી સ્ત્રીઓ હતી. સ્ત્રી તો શક્તિ છે.
0: હા બોન, સ્ત્રી વગર તો બોન ઘર કોણ ચલાવે અને ઘર હાચવે કોણ? અરે, ઘર અને સંસાર તો સ્ત્રી જ ચલાવે અને એ જ છોરા પેદા કરે અને મોટા કરે, બધું સ્ત્રી જ કરે છે ને. પુરુષોને ક્યાં એ બધું કરવું પડે છે? પણ અલી ડાક્ટરાણી, આ મને થાય છે કે હું મરી જઈશ પછી મારી ચિતાને મારો છોકરો દાહ આપશે ને, એમ છોકરો તો જોઈએ ને.
1: આટલું સમજાવ્યું તોય ફરી પાછું તમે તો. હવે તો છોકરીઓ પણ અગ્નિદાહ આપે છે, એ ઠઠડી ખભે લઈને સ્મશાને જાય છે અને શ્રદ્ધ પણ કરાવે છે. તમે પેપરમાં નથી વાંચતા?
0: હા બોન, વાંચીએ છે ને, છોકરીઓ તો બહુ આગળ નીકળી જઈ છે.
1: હા, એટલે જ કહું છું, તમે છોકરાઓનો ખોટો મોહ ન રાખો અને જે સંતાન થાય તેને સારી રીતે ઉછેરો. જુઓ, આ તમારી બહુને 5મો મહિનો જાય છે, એને દવા બરાબર લેવડાવજો અને મેં લખી આપ્યું છે ને તે પ્રમાણે ખોરાક લેવડાવજો, અને મહિના પછી મને બતાવવા આવવાનું છે, યાદ રાખશો ને મનછાબા?
0: હા બોન, તારી વાત તો હું સમજી ગઈ, અને હવે મને એવું થયું કે ભગવાન જે આલે તે બરાબર. આ છોકરાએ મુવા ક્યાં સ્વર્ગે લઈ જવાના? જુઓ ને, કેટલાય મા બાપને ઘરમાંથી કાઢી મેલે છે, તો પેલા હું કે છે, ઘરડા ઘર. અરે હા, વૃદ્ધાશ્રમમાં જાય છે તો પછી એવા છોકરા હું કામના?
1: હા મનસાબા, હવે તમે ખરું સમજ્યા. અને એ મંગુ,
2: હા
1: જો બા તારું ધ્યાન રાખશે, હો હવે ચિંતા ના કરતી. મેં એમને બરાબર સમજાવ્યું છે એટલે એ મારી વાત માની ગયા છે, ખરું ને મનછાબા?
0: હા બેટા, તું દીકરી છે એટલે દીકરીની વાત તો માનવી જ પડે ને.
3: અને ડાક્ટર બોન,
1: હા
3: હું તમારી વાત સમજી ગઈ, હું પૈણીશ અને સાસરે જઈશ તો છોરા છોરીનો ભેદભાવ નહીં રાખું, અને મારા સાસુ સસરાને સમજાવીશ હું કદી એ ભ્રૂણ હત્યા નહીં કરું અને બીજા કોઈ કરવાય નહીં દઉં.
1: હા, ભ્રૂણ હત્યા એ પાપ છે, એ સંદેશો ફેલાવી સમાજને આ પાપ કરતા રોકવા જોઈએ, અને સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની હત્યા કરાવે એ કેટલું ખોટું છે.
3: હા હો, હા સાચી વાત.
1: અને એટલે જ કહું છું કે બેટી બચાવો અને ગર્ભમાં રહેલા અંકુરને ઉગવા દો.
4: અમને ઉગવા દો. હમણાં જ આપે દુર્ગેશ ઉપાધ્યાય લિખિત આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા ચેતના ત્રિવેદી, અરવિંદ ઉપાધ્યાય, જયા સોની, અશ્વિન પારેખ, બેલા શાહ અને સ્નેહા માલવણકર. નાટકની રજૂઆત કરી અખિલેશ નણાવટીએ.
5: બહેનો, મને આશા છે કે તમને આ નાટક ગમ્યું હશે. તો હવે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વધુ 2 હેલ્ધી રેસીપી. તો પાલક મકાઈ ટિક્કીની સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલી મકાઈ, 1 કપ ઝીણું સમારેલું પાલક, 2 બાફેલા બટાકા, 1 ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, 2 ચમચી બ્રેડ ક્રમ્સ અથવા ઓટ્સનો પાવડર, 1 ચમચી તેલ. તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે, બધી સામગ્રી ભેગી કરીને ટિક્કી બનાવો. નોન સ્ટીક તવા પર થોડા તેલમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પાલક આયર્નથી ભરપૂર હોય છે અને મકાઈ ઉર્જાનો સારો સ્ત્રોત ગણાય છે.

છે. તો બહેનો, બીજી જ એક યુનિક અને હેલ્ધી રેસીપી જેનું નામ છે કઠોળના ઢોકળા. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1/4 કપ લીલા મગ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, 2 ચમચી ઓટ્સનો ભૂકો, જે બહેનો વૈકલ્પિક છે, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચા, 1/2 ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઈનો અથવા 1/2 ચમચી ખાવાનો સોડા ઉમેરો, મીઠું સ્વાદ મુજબ. તો બહેનો, વઘાર માટે તમને જોઈશે 1 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી તલ, મીઠા લીમડાના પાંદડા અને લીલા ધાણા. તો બહેનો, હવે બનાવવાની રીત. બહેનો, ચારેય કઠોળને 6 થી 8 કલાક પલાળી રાખો. ત્યારબાદ આદુ અને લીલા મરચા સાથે જાડું ખીરું તૈયાર કરો. તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને ઓટ્સનો ભૂકો ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. બહેનો, બાફતા પહેલા ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરી હળવેથી મિક્સ કરો અને તરત જ થાળીમાં પાથરી 15 થી 20 મિનિટ સુધી બાફો. ઢોકળા તૈયાર થઈ જાય પછી તેના પર રાઈ, તલ અને મીઠા લીમડાનો વઘાર કરો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. બહેનો, આ વાનગી ચોમાસામાં કેમ સ્વાસ્થ્યવર્ધક છે? તો બહેનો, આમાં 4 પ્રકારના કઠોળ હોવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. તે ઉપરાંત ફાઈબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી આનાથી પેટ ભરેલું રહે છે. વળી તળેલા નાસ્તાની સરખામણીમાં આ ઢોકળા વધુ હળવા અને પૌષ્ટિક વિકલ્પ છે. બહેનો, ચોમાસામાં સવારના નાસ્તા કે સાંજના હળવા જમણ માટે આ વાનગી ઉત્તમ છે. મેં તમારી સાથે હેલ્ધી વાનગીની રેસીપી શેર કરી. તો હવે વાત કરીએ મનોરંજનની, અને મનોરંજન એટલે ગીત. તો આવો સાંભળીએ સુંદર મજાનું ગીત.

બહેનો, હું તો ક્યાંય નથી જઈ રહી, પરંતુ કાર્યક્રમનો સમય અહીં જ પૂરો થાય છે એટલે જવું તો પડશે જ. મને આશા છે કે આજનો કાર્યક્રમ તમને ગમ્યો હશે. તમારા પ્રતિભાવો અમને પત્ર મારફતે જરૂરથી લખી મોકલાવશો. તો તમારી રેડિયો દોસ્ત.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ એક વાગે 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમી કન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ આજથી અમલમાં આવ્યો અને કોલંબિયાએ ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું. આ પ્રોજેક્ટ કુલ 480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. 23,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો નવો ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવર જવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ એવું આ ટર્મિનલ રાજસ્થાનના શાહી વારસાની ડિઝાઇન સાથે તૈયાર કરાયું છે. જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદઘાટનથી આ વિસ્તારમાં પર્યટન, વેપાર અને રોજગાર સર્જનને નોંધપાત્ર પ્રોત્સાહન અપાશે. પ્રાદેશિક જોડાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી ઉડાન યોજના પણ શ્રી મોદીએ જોધપુરમાં શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બીલીમોરાને જોડતો પ્રથમ ઓપરેશનલ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી ઉત્સવ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો દરેકને સમર્પણ સાથે સેવા કરવા, ચારિત્ર્યના ઉચ્ચતમ ધોરણો જાળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે અને તેમના આધ્યાત્મિક ઉપદેશો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં દેશને નવી દિશા પ્રદાન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ

વારણ અધિનિયમ યુએપીએ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ જૈશ એ મહંમદ, લશ્કરે તૈબા અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ તમામને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની એજન્સીઓને તેમના નાણાંકીય ભંડોળને અટકાવવાની, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળશે. યુએપીએ સુધારાએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની સત્તાઓનો વિસ્તાર કરીને ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખાને મજબૂત બનાવ્યું છે. તેને 14 ઓગસ્ટ 2019 રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સુધારામાં કેન્દ્ર સરકારને કાયદા હેઠળ ફક્ત સંગઠનોની જ નહીં પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની સત્તા અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સભ્યોની બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની ગણતરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT તારણો સહિત અનેક મહત્વપૂર્ણ વહીવટી અને નાણાંકીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 28 જૂન 2026 રોજ જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની મંજૂરીથી ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. કાર્યસૂચિમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા દ્વારા સુપરત કરાયેલા રાજીનામા પત્રોની વિચારણાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રામ મંદિરના ભાવિ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ સહકાર સે સમૃદ્ધિના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં સહકારી ચળવળોના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ ભારતની સંસ્કૃતિ, સામૂહિક શક્તિ અને આત્મનિર્ભરતાનો પાયો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે નવી ગતિ મેળવી છે અને નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સલામત અને અનુમાનિત રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના રોકાણોનું રક્ષણ કરવામાં મજબૂત છે, જ્યારે કાયદેસર જાહેર નીતિ ઉદ્દેશ્ય અનુસાર સાર્વભૌમ નીતિ સ્વતંત્રતા જાળવવા માટે પૂરતો સરળ પણ છે. BIA આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસિત ન્યાયશાસ્ત્રને પણ પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે BIA સરહદ પાર રોકાણ પ્રવૃત્તિમાં વધારો કરશે અને ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી સંભાવના છે. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે 32મા રાઉન્ડની અંતિમ મેચમાં ઘાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. કોલંબિયા હવે 16મા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કાર્બોવર્ડેને 3-2 હરાવીને ઇજિપ્ત સામે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. લિયોનેલ મેસીએ 29મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવતા ટુર્નામેન્ટનો પોતાનો 7મો અને વિશ્વકપમાં તેના કારકિર્દીનો 20મો ગોલ કર્યો. ઇરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. આ માટે વ્યાપક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે ઇરાની નેતાઓ, લશ્કરી કમાન્ડરો અને વિદેશી મહાનુભાવોએ ખામેનીને શ્રદ્ધાંજલિ આપી. ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં માર્ગેરિતાએ કહ્યું કે તેમણે ભારત સરકાર અને લોકો વતી સંવેદના વ્યક્ત કરી છે. ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી અને અમેરિકાના હવાઈ હુમલામાં નિધન થયું હતું. અંતિમ સંસ્કારની વિધિ 9 જુલાઈએ મશહદમાં તેમના દફનવિધિ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ 40 દિવસનો જાહેર શોક રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો અને કોલંબિયા
ગનાને 1-0 થી હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશનને વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેકનોલોજી ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. એકવાર સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. તે મેમરી અને સ્ટોરેજ નિવારણની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં પણ મદદ કરશે. સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસ સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસ સે અહેમદાબાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અહેમદાબાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અહેમદાબાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેના માસ્ટર પ્લાન પર

ચર્ચા કરી. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. હવે ભાવ પ્રતિ ક્વિન્ટલ 1875 રૂપિયાથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમત આજથી અમલમાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમતથી ડુંગળીના ખેડૂતો માટે વધુ સારું વળતર મળશે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે માળિયાહાટીનામાં 14 ઇંચ, ડાંગના વગઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2-3 દિવસમાં થયેલી મેઘમહેરથી રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 13% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનના પણ અહેવાલ મળ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં બાળક સહિત 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. તો તાપી જિલ્લાના ડોલવણથી પદમ ડુંગરી રાજ્ય ધોરીમાર્ગને સાથે જોડતો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેનાથી 4-5 ગામના લોકોને હાલાકી પડી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સહેલાણીઓને પણ નદી, નાળા, ધોધ જેવા સ્થળે જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર તંત્રે પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસ પડી રહેલા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયોના જળસ્તર વધ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64% જેટલો ભરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 2 ડેમ સુરેન્દ્રનગરના ધોળીધજા અને મહીસાગરના કડાણા ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ હેઠળ રખાયા છે. 10 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાયા છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 10 ટીમ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 25 ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 એનડીઆરએફ અને 8 એસડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે 1 જૂનથી આજ દિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. ભારે પવન અને વરસાદને કારણે 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને 87 ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં આ વર્ષે સમગ્ર ગુજરાતની માફક ચોમાસાનું આગમન મોડું થયું છે. હવામાનમાં થયેલા ફેરફાર મુજબ અલનીનોના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી આણંદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાની લાગણી સાથે વાવેતરમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કાળઝાળ ઉનાળાની પ્રચંડ ગરમી સાથે તાપમાનનો પારો આ વખતે 44 ડિગ્રીની ઉપર પહોંચ્યો હતો. આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનામાં જ શરૂ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. તેમ છતાં 15 જૂન પછી પણ મેઘરાજાનું આગમન નહીં થતાં આણંદ જિલ્લામાં આકરી ગરમીથી જનજીવન ત્રસ્ત બન્યું હતું, પરંતુ હવામાનની બદલાતી સિસ્ટમને કારણે વિલંબ થઈ રહ્યો છે. જોકે 1 જુલાઈથી મેઘરાજાનું ધીમી ધારે પરંતુ ધમાકેદાર આગમન થયું હતું અને વરસાદી ઝાપટાથી રાહત સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ 3 જુલાઈના રોજ ફરીથી બપોરના 12-4 દરમિયાન મેઘાવી માહોલ જામ્યો હતો અને ખંભાત તાલુકાના 2.5 ઇંચ, જ્યારે પેટલાદ, સોજિત્રા અને તારાપુરમાં 1 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. અન્ય 4 તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આણંદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ સાંગોળપુરા ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી રમણ સોલંકીએ ખાસ ઉપસ્થિત રહીને સૌ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ સમગ્ર દેશ અને વિશ્વને સ્વસ્થ રાખવા માટે યોગ દિવસને એક અત્યંત મહત્વનો અવસર ગણાવ્યો હતો. આણંદ જિલ્લામાં વિતેલા માસ દરમિયાન જેઠ સુદ પૂનમના દિવસે સંત કબીર જયંતિની ભાવિક ભક્તો દ્વારા ડાયરા તેમજ ભજનના કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના પર્વ તાજિયા

એટલે કે મહોરમના જુલુસ પણ આણંદ જિલ્લાના ગામો તથા શહેરમાં નીકળ્યા હતા અને ઇમામ હુસેનની શહાદત અને બલિદાનના પ્રતિક તરીકે નવાબી રાજ્ય ખંભાતમાં ઈસવીસન 1793માં બનાવેલ અતિ પ્રાચીન અને ઐતિહાસિક સુખડના લાકડાના તાજિયા દરબારગઢમાં રાખવામાં આવે છે. આ જુલુસમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના લોકો જોડાઈને બિનસાંપ્રદાયિકતાના દર્શન કરાવે છે. આણંદ જિલ્લામાં 23-25 જૂન દરમિયાન યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 યોજાયો. આ 3 દિવસીય અભિયાન દરમિયાન સમગ્ર જિલ્લામાં જનભાગીદારીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણના આ યજ્ઞમાં જિલ્લાના ઉદારદિલ દાદાઓએ ખુલ્લા હાથે ફાળો આપતા કુલ 3,55,87,427 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે, જે જિલ્લાના શૈક્ષણિક સ્તરને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. શાળા પ્રવેશોત્સવના 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લાના 8 તાલુકાઓની કુલ 1010 પ્રાથમિક અને 248 માધ્યમિક શાળાઓ મળી કુલ 1258 શાળાઓમાં નવા આંગતુક બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં બાલવાટિકામાં 17,049 બાળકો અને ધોરણ 1માં 914 નવા વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહી નદી ઉપર દ્વારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા 1,700 કરોડની માત્ર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર 2 ભૌગોલિક વિસ્તારોને જોડનારો સેતુ નહીં, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિ, પીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારો સાબિત થશે. આધુનિક બેરેજ કમ બ્રિજનું નિર્માણ સ્થાપત્ય કલા અને આધુનિક સિવિલ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતા મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતો સાંભળવાનો. સૌપ્રથમ સાંભળશો ભાસ્કર વોરાની આ રચના, નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના યુગલ સ્વરમાં.

અને મિત્રો, આ ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 3:00 થયા છે. અમારી આજની પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો. સાંજની સભામાં 5:00 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.

નમસ્કાર. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી બીજી પ્રસારણ સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. સભાના આરંભે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

અત્યારે 5:10 ગુલમહોર અને રાત્રે 8 સુરમાધુરી ફિલ્મ સંગીતના કાર્યક્રમો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં કિશોરભાઈ ઝાપડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો અને લોકગીતો રજૂ કરશે જ્યોત્સનાબેન કાપડી. અમારા યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવવાણી 6:30. 7 ગેરફિલ્મી ગીતો. ગામનો ચોરો ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ 7:22. ગુજરાતી ગીતોનો પ્રસારણ સમય રાત્રે 8:30. 9:15 અંગ્રેજી વાર્તાલાપના કાર્યક્રમમાં શ્રી નિખિલેશ પાઠકનો વાર્તાલાપ રજૂ થશે, જેનો વિષય છે ફિફા 2026. સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં રાત્રે 10 પંડિત અર્ણબ ચટ્ટોપાધ્યાયનું ગાયન રજૂ થશે. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે કેટલીક ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત. ઝીમાબેન રામચંદ્રભાઈ પવાર, જેઓ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નડગ ખાદી ખાતેથી ગુમ થયેલા છે, જેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 35, ઊંચાઈ 5 ફૂટ, શરીરનો બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણા છે. તેઓ ગુજરાતી, હિન્દી અને ડાંગી ભાષા જાણે છે. જે કોઈને આ વ્યક્તિ અંગે ભાળ મળે, તેમણે પોલીસ અધિક્ષકની કચેરી ડાંગ આહવાનો સંપર્ક કરવા વિનંતી છે. હઠુભા સબળસિંહ રાણા, જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ખાતેથી ગુમ થયેલા છે, વિગતો આ પ્રમાણે છે. ઊંચાઈ 5 ફૂટ, ઉંમર 70 વર્ષની છે, રંગે ઘઉંવર્ણા છે, ચહેરો ગોળ છે અને શરીરનો બાંધો મધ્યમ છે. તેઓ અભણ છે અને માત્ર ગુજરાતી ભાષા બોલી શકે છે. જે કોઈને આ વ્યક્તિ અંગે ભાળ મળે, તેમણે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ગુમ થનાર કાજલબેન ભૂપતભાઈ શેખલિયા, જેઓ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતિયા ખાતેથી ગુમ થયા છે, ઉંમર 11 વર્ષની છે, વિગતો આ પ્રમાણે છે. ઊંચાઈ 4 ફૂટ 4 ઇંચ, શરીરનો બાંધો પાત્રો, રંગે ઘઉંવર્ણા છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. જે કોઈને આ વ્યક્તિ અંગે ભાળ મળે, તેમણે પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરનો સંપર્ક કરવા વિનંતી છે. શાંતિભાઈ પોપટભાઈ પરમાર, જેઓ ડીસા તાલુકાના મુડેઠા ભલાણીથી ગુમ થયેલા છે, વિગતો આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 35, ઊંચાઈ 5 ફૂટ, શરીરનો બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણા છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. કોફી રંગનું પેન્ટ અને પીળા રંગનું શર્ટ પહેરેલું છે. જો આ વ્યક્તિનો પત્તો કે ભાળ મળે, તો પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠા પાલનપુરનો સંપર્ક કરવા વિનંતી છે. ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત પૂરી થઈ. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. ગુલમહોર કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર. મિત્રો, આજે 1950-60ના દાયકાના એક એવા મહાન ગીતકારની પુણ્યતિથિ છે, જેમણે પોતાની કલમથી હિન્દી સિનેમાને ભક્તિ, સંસ્કાર અને શાસ્ત્રીય સંગીતની ગંગામાં તરબોળ કર્યા છે. જી હા, આજે આપણે યાદ કરી રહ્યા છીએ ઉત્કૃષ્ટ ગીતકાર પંડિત ભરત વ્યાસજીને. આજનો ગુલમહોર કાર્યક્રમ તેમને સ્વરાંજલિ રૂપે સમર્પિત.

0: શ્રોતા મિત્રો, આ હતું લતા મંગેશકરના સ્વરમાં દો આંખે બારા હાથ ફિલ્મનું ગીત.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, જ્યારે હિન્દી સિનેમામાં પશ્ચિમી સંગીતનો પ્રભાવ વધી રહ્યો હતો ત્યારે ભરત વ્યાસજીએ પૌરાણિક અને ઐતિહાસિક ફિલ્મોને પોતાની સાહિત્યિક શક્તિથી જીવંત રાખી. પંડિત ભરત વ્યાસજીના ગીતોની શાસ્ત્રીય શુદ્ધતા અનન્ય હતી. વર્ષ 1957માં આવેલી ફિલ્મ સુવર્ણ સુંદરી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંગીતકાર આદિનારાયણ રાવને એક એવું ગીત જોઈતું હતું જેમાં ચાર અલગ અલગ રાગો વણાયેલા હોય. પંડિતજીએ પોતાની કલમના જાદુથી પ્રકૃતિ અને વસંત ઋતુના ભાવોને ચાર રાગ સોહની, બહાર, જૌનપુરી અને યમન કલ્યાણમાં એવી સુંદર રીતે પરોવ્યા કે આ હિન્દી ગીત ફિલ્મ સંગીતના જગતમાં માઇલસ્ટોન સમૂહ બની ગયું. સાંભળીએ લતા મંગેશકર અને રફી સાહેબના અવાજમાં શાસ્ત્રીય સંગીતનું આ અમર નજરાણું.

0: Dani ma dani sa, ni re ni re, dani dani ma da ma da, gama gama gama, gama dani sa, dani sa.
1: સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ભરત વ્યાસની ગીત રચના મુકેશના સ્વરમાં. ફિલ્મ છે બુંદ જો બન ગઈ મોતી.

શ્રોતા મિત્રો, ભરત વ્યાસજીની કલમ માત્ર ભક્તિ કે શાસ્ત્રીય સંગીત પૂરતી મર્યાદિત નહોતી. પ્રેમ અને વિરહના ભાવોને પણ તેમણે અદ્ભુત ન્યાય આપ્યો છે. ફિલ્મ ગુંજ ઉઠી શહેનાઈનું ગીત યાદ કરીએ, જ્યાં શરણાઈના સુર સાથે વિરહની વેદના વણાયેલી છે. તેમના શબ્દો સીધા હૃદય સુધી પહોંચે.

મિત્રો, પંડિત ભરત વ્યાસજીએ પોતાની કારકિર્દીમાં વીર શાંતારામ જેવા દિગ્ગજ દિગ્દર્શકો સાથે અવિસ્મરણીય કામ કર્યું. એમની ફિલ્મોના ગીતો સાંભળીએ ત્યારે લાગે કે કોઈ કવિ નહીં પરંતુ કોઈ ઋષિ પોતાની વાણી વહાવી રહ્યા છે. ફિલ્મ નવરંગનું ગીત, જેમાં કવિ પોતાની કલ્પનાની નારી પોતાની કવિતાને સાદ પાડે છે. ભરત વ્યાસજીની શબ્દ સાધનાને પ્રણામ કરવાનું મન થાય એવું ગીત માણીએ નવરંગ ફિલ્મનું. યુગલ સ્વર આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરનું.

મિત્રો, આપણે ગુલમહોર કાર્યક્રમના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છીએ. પંડિત ભરત વ્યાસજીએ 4 જુલાઈ 1982ના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી. તેઓ ભલે સદેહ આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે લખેલું એક એક ગીત આજે પણ ગગનમાં સૂર્યની જેમ ચમકે છે. જ્યારે પણ સંગીત પ્રેમીઓ શુદ્ધ, પવિત્ર અને અર્થસભર ગીતોની શોધ કરશે, ત્યારે પંડિત ભરત વ્યાસનું નામ સૌથી મોખરે હશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં સાંભળીએ રાણી રૂપમતી ફિલ્મનું આ ગીત, જે સંગીતની દુનિયાનું એક અણમોલ રત્ન છે.

શ્રોતા મિત્રો, લતા મંગેશકરે ગાયેલ રાણી રૂપમતી ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ માણી રહ્યા છો. હવે રજૂ કરીએ છીએ લોકસંગીત. લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ કિશોરભાઈ ઝાપડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો. પ્રથમ રચના કબીર સાહેબની છે.

કિશોરભાઈ ઝાપડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો સાંભળ્યા બાદ લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ જ્યોત્સનાબેન કાપડીએ ગાયેલા લોકગીતો.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

0: વાગ્યા સુધી વરસાદનું પ્રમાણ 16.4 મિલીમીટર જેટલું નોંધાયું છે. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. ગાજવીજ સાથે વરસાદના 1-2 ઝાપટા પડે તેવી શક્યતા છે. સાથે મહત્તમ ઉષ્ણતામાન 32.2 સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
6: મહોતું.
7: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો? ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
7: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, અત્યારે સાંજના 6:30 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, બ્રહ્માંડ હંમેશા માનવજાત માટે અનંત રહસ્ય

રહસ્યનો સ્તોત્ર રહ્યું છે. અને આજે આપણે એક એવા જ અદ્ભુત ખગોળીય પિંડની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણા સૌર્યમંડળનો સૌથી અનોખો સભ્ય છે. આ સભ્ય એટલે સૂર્યથી અબજો કિલોમીટર દૂર ક્યુપર બેલ્ટ નામના શીતળ વિસ્તારમાં આવેલો ગ્રહ હોમિયા. તો ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, હોમિયાને બ્રહ્માંડનો સૌથી રહસ્યમય ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ આપણા સૂર્યથી ખૂબ જ દૂર ઠંડા અને અંધકારમય ક્યુપર બેલ્ટ વિસ્તારમાં પોતાનું સ્થાન ધરાવે છે. હોમિયાની સૌથી મોટી અને ખાસ વિશેષતા તેનો અનન્ય આકાર છે. સામાન્ય રીતે આપણે ગ્રહોને ગોળ જોતા હોઈએ છીએ, પરંતુ હોમિયા ગોળ હોવાને બદલે એક ખેંચાયેલા લંબગોળ કે તરબૂચ જેવો દેખાય છે. તેની આ અનોખી રચના અને ખૂબ જ ઝડપી ગતિ તેને માત્ર ખગોળશાસ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ અવકાશ પ્રેમીઓ માટે પણ અભ્યાસનો એક અત્યંત આકર્ષક અને રોમાંચક વિષય બનાવી દે છે. હોમિયાની સપાટી અને તેની તેજસ્વીતા વિશે વાત કરીએ તો તે પ્લુટો જેટલી વૈવિધ્યસભર નથી, છતાં તે અત્યંત તેજસ્વી છે. વૈજ્ઞાનિકોના મતે તેની સપાટીનો લગભગ 65% થી 80% જેટલો ભાગ શુદ્ધ અને સ્ફટિકમય પાણીના બરફથી ઢંકાયેલો છે, જે તેને અવકાશમાં ચમકતો રાખે છે. તેની બાકીની સપાટી પર હાઇડ્રોજન, સાયનાઇડ અથવા ક્લે જેવા વિવિધ ખનિજો હોવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત તેની સપાટી પર એક મોટું લાલ ટપકું એટલે કે ડાર્ક રેડ સ્પોટ પણ જોવા મળે છે, જે સંભવતઃ અબજો વર્ષો પહેલા થયેલી કોઈ પ્રચંડ ઉલ્કાના અથડામણના કારણે બહાર આવેલા ખનિજો અથવા કાર્બનિક પદાર્થોનું બનેલું હોઈ શકે છે, જે આ ગ્રહના પ્રાચીન ઇતિહાસની વાતો કરે છે. તમને કદાચ એવો કુતૂહલપૂર્ણ પ્રશ્ન થયો હશે કે હોમિયાનો આ આકાર આવો તરબૂચ જેવો વિચિત્ર કઈ રીતે બની ગયો. તો યુવા મિત્રો, તેનું વૈજ્ઞાનિક કારણ છે, અને એ કારણ છે હોમિયા એ સૌર્યમંડળના મોટા પદાર્થોમાંથી સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. યુવા મિત્રો, તમને કદાચ પ્રશ્ન થતો હશે કે હોમિયાનો આકાર આટલો વિચિત્ર કેમ છે. તેની વાત કરીએ તો હોમિયા સૌર્યમંડળના મોટા પદાર્થોમાં સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, જે માત્ર 4 કલાકમાં પોતાનું એક ચક્ર પૂરું કરી લે છે. આ પ્રચંડ ગતિના કારણે ઉત્પન્ન થતું કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ ગ્રહ પર ખૂબ મોટી અસર કરે છે. આ બળના લીધે ગ્રહના ધ્રુવો પાસેથી તે અંદરની તરફ દબાઈ ગયો છે અને વિષુવવૃત્ત પાસેથી તે બહારની તરફ ખેંચાઈ ગયો છે, જેના પરિણામે હોમિયા એ કુદરતી રીતે જ લંબગોળ આકાર ધારણ કરી લીધો છે, જે તેને અન્ય ગ્રહોથી સંપૂર્ણ અલગ પાડે છે. હોમિયાની આંતરિક રચના પર નજર કરીએ તો તે પ્લુટો કરતાં પણ વધુ પથરાળ છે, અને માનવામાં આવે છે કે તેનો મોટો હિસ્સો નક્કર ખડકોનો બનેલો છે. તેની ઊંચી ઘનતા સ્પષ્ટપણે સૂચવે છે કે તેની અંદર સિલિકેટ ખડકોનું એક વિશાળ કેન્દ્ર છે, જેના પર પાણીના બરફનું એક પાતળું અને તેજસ્વી પડ આવેલું છે. આ સ્ફટિકમય બરફનું પડ સામાન્ય રીતે ગરમીની હાજરીમાં જ બનતું હોય છે, જે એક મોટું રહસ્ય છે. વધુમાં વર્ષ 2017માં વૈજ્ઞાનિકોને એક ચોંકાવનારી વાત પણ જાણવા મળી કે હોમિયા પાસે શનિ કે યુરેનસની જેમ પોતાની વલય પ્રણાલી પણ છે, જે 70 કિમી જેટલી પહોળી છે, અને તે ખડકો તથા બરફના નાના કણોની બનેલી છે. આ ગ્રહ પાસે હિઆઇકા અને નામાકા નામના બે નાના ચંદ્ર પણ છે, જે તેની સાથે થયેલી કોઈ પ્રાચીન કે કોઈ મોટી અથડામણના અવશેષો હોવાનું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષ પહેલા હોમિયા કોઈ એક મોટો પથરાળ અને બરફીલો ગ્રહ હતો, પરંતુ કોઈ ભયાનક અથડામણના કારણે તેનું બરફનું પડ તૂટીને અવકાશમાં વિખેરાઈ ગયું. આ જ કારણ છે કે આજે પણ હોમિયાની આસપાસ તેના જેવા જ અનેક નાના મોટા બરફીલા ટુકડાઓ જોવા મળે છે, જેને વૈજ્ઞાનિકો હોમિયા ફેમિલી તરીકે ઓળખે છે. અવકાશના આ અદ્ભુત રહસ્યો વિશે જાણીને આપણને કુદરતની ભવ્યતા અને બ્રહ્માંડની જટિલ

અસ્થિરતાનો ખરેખર અહેસાસ થાય છે. યુવા મિત્રો, રોડ પરથી પસાર થતી વખતે તમે ઘણી એવી આલિશાન અને પ્રીમિયમ કાર જોઈ હશે જેના કાચ એટલા ઘેરા અથવા તો કાળા હોય છે કે અંદર કોણ બેઠું છે તે આપણને બહારથી બિલકુલ દેખાતું નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કારની અંદર બેઠેલા લોકોને બહારનું બધું જ ચોખ્ખું દેખાતું હોય છે. તો શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ કાચની અંદર એવી કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ રહી છે કે જેના કારણે અંદર બેઠેલી વ્યક્તિને બહારનું બધું દેખાય છે પરંતુ બહાર રહેલી વ્યક્તિને અંદરનું કંઈ દેખાતું નથી? વિજ્ઞાનની ભાષામાં આ ખાસ પ્રકારના ગ્લાસને સોલરાઇઝ્ડ કાચ કહેવામાં આવે છે. આજે આપણે આ સોલરાઇઝ્ડ કાચ પાછળ છુપાયેલા રસપ્રદ વિજ્ઞાન અને તેની અદ્ભુત પ્રક્રિયા વિશે સાવ સરળ ભાષામાં સમજીશું. યુવા મિત્રો, સામાન્ય કાચને સોલરાઇઝ્ડ કાચ બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ થાય છે, જેમાં કાચ બનાવતી વખતે તેમાં ઘેરા રંગનું રેઝિન નામનું મટીરિયલ મેળવવામાં આવે છે. આ ઘેરો રંગ કાચની ક્ષમતા બદલી નાખે છે અને તે પ્રકાશના કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરવા લાગે છે. આ જ કારણે બહારના ભરપૂર પ્રકાશવાળા અને એકદમ પ્રકાશિત દ્રશ્યો તેમાંથી ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે. પરંતુ કારની અંદર જ્યાં ઓછું અજવાળું કે અંધારું હોય છે ત્યાં બેઠેલા લોકો બહારના કોઈ વ્યક્તિને દેખાતા નથી. આ આખી પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે જ્યારે પ્રકાશના કિરણો કાચ ઉપર પડે ત્યારે શું થાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાનના નિયમ મુજબ કાચ ઉપર જ્યારે પણ સૂર્યપ્રકાશ કે અન્ય કોઈ પ્રકાશ પડે ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્રિયાઓ એક સાથે થાય છે. સૌથી પહેલી ક્રિયા એ છે કે કાચ પોતાના પર પડતા કેટલાક કિરણોને પરાવર્તન કરીને પાછા ધકેલે છે, જેને વિજ્ઞાનમાં રિફ્લેક્શન કહેવામાં આવે છે. બીજી ક્રિયામાં કાચ પ્રકાશના કેટલાક કિરણોનું શોષણ કરી લે છે અને ત્રીજી ક્રિયામાં જો આસપાસ અંધારું હોય તો કાચમાંથી કિરણો પરાવર્તિત થઈને આપણને આપણું જ પ્રતિબિંબ અરીસાની જેમ બતાવે છે. આપણા સોલરાઇઝ્ડ કાચમાં આ પરાવર્તન એટલે કે રિફ્લેક્શનની પ્રક્રિયા સામાન્ય કાચ કરતાં ઘણી વધારે માત્રામાં થાય છે. આ વિશિષ્ટ ગુણના કારણે જ જો કાચની પાછળ થોડો ઘણો પણ પ્રકાશ હોય તો પણ બહારથી આવતા કિરણોનું એટલું જોરદાર પરાવર્તન થઈ જાય છે કે બહાર ઉભેલી વ્યક્તિને અંદરનું દ્રશ્ય દેખાવાને બદલે કાચ ઉપર પોતાનો જ ચહેરો દેખાય છે. જ્યારે બીજી તરફ કારની અંદર બેઠેલા લોકોને બહાર સરસ અજવાળું હોવાના કારણે બહારના તમામ દ્રશ્યો એકદમ સ્પષ્ટ અને આરામથી દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે સ્ટાઇલિશ સનગ્લાસીસ પહેરીએ છીએ તેમાં પણ બરાબર આ જ પ્રક્રિયા કામ કરે છે. તો યુવા મિત્રો, હવે તમે જ્યારે પણ રસ્તા પર આવી કોઈ બ્લેક ગ્લાસવાળી કાર જુઓ અથવા આંખો પર ગોગલ્સ ચડાવો ત્યારે પ્રકાશના આ રિફ્લેક્શનના વિજ્ઞાનને જરૂરથી યાદ કરજો. સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ટ્યુબલાઇટનું ગીત મેં અગર, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે. આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેનું સંગીત નિર્દેશન કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, આપણે ભલે સામાન્ય તાવ કે શરદી થાય ત્યારે ડૉક્ટર પાસે જઈએ અને ફટાફટ ઇન્જેક્શન લઈ લઈએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી ચામડીમાં સહેજ પુરવાતી આ નાનકડી સોય પાછળ સદીઓ લાંબો ઇતિહાસ અને અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે? આજે તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવનાર આ નાનકડી સોય અને સિરિંજની શોધની રોચક સફર વિશે આપણે વાત કરીશું. આપણે જાણીશું કે દુનિયાનું પ્રથમ ઇન્જેક્શન કોણે બનાવ્યું. આધુનિક સમયમાં આપણે જે ઇન્જેક્શન જોઈએ છીએ તેની શોધનો અસલી શ્રેય સંયુક્ત રીતે વર્ષ 1853માં સ્કોટલેન્ડના એલેક્ઝાન્ડર વુડ અને ફ્રાન્સના ચાર્લ્સ ગ્રેબિયલ પ્રવાઝ નામના બે મહાન વૈજ્ઞાનિકોને ફાળે જાય છે, જેમણે દુનિયાને પ્રથમ આધુનિક સિરિંજ આપી હતી. પરંતુ યુવા મિત્રો, આ શોધ કંઈ રાતોરાત થઈ ન હતી. તેની પાછળના શરૂઆતના પ્રયોગો એટલા અજીબો ગરીબ હતા કે જાણીને તમને નવાઈ લાગશે. સૌથી પહેલો પ્રયોગ વર્ષ 1656માં લંડનના પ્રખ્યાત આર્કિટેક્ટ ક્રિસ્ટોફર રેને કર્યો હતો. તેમણે કોઈ લોખંડની સોય નહીં પણ હંસના પીછાનો સોય તરીકે અને પ્રાણીના મૂત્રાશયનો સિરિંજ તરીકે ઉપયોગ કર્યો હતો. વર્ષ 1844માં

આયર્લેન્ડના ડોક્ટર ફ્રાન્સિસ રિન્ડે દુનિયાની સૌપ્રથમ અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવી. જો કે તે સમયે આધુનિક સિરિંજ ન હોવાથી દવા કોઈ દબાણ વગર માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે ધીમે ધીમે દર્દીના શરીરમાં જતી હતી. ઇન્જેક્શનના ઇતિહાસમાં એટલી રોચક વાતો છે કે તેની પાછળ પ્રકૃતિની પ્રેરણા પણ છુપાયેલી છે. તમને જાણીને ફરી નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકોને અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવવાનો આઈડિયા ઝેરી સાપના દાંતમાંથી આવ્યો હતો. જે રીતે સાપ જ્યારે શિકાર કરે ત્યારે તેના પોલા દાંતમાંથી ઝેર આપોઆપ સામેવાળાના શરીરમાં ઉતરી જાય છે. બરાબર એ જ સિદ્ધાંત પર આજના ઇન્જેક્શનની સોય કામ કરે છે. મોટો વણાક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 1853માં એલેક્ઝેન્ડર વુડે કાચની સિરિંજ અને પોલી સોયને એક સાથે જોડીને દર્દીઓની નર્વ સિસ્ટમના દુખાવામાં રાહત આપવા માટે મોર્ફિન આપવાનું શરૂ કર્યું. સમય બદલાયો તેમાં ટેકનોલોજી પણ વધુ સુરક્ષિત બની. જૂના જમાનામાં કાચની સિરિંજ વપરાતી, જેને દર વખતે ઉકાળીને સાફ કરવી પડતી, જેના કારણે દર્દીઓને ચેપ કે ઇન્ફેક્શન લાગવાનો ભારે ખતરો રહેતો હતો. આ સમસ્યાનો કાયમી ઉકેલ વર્ષ 1956માં ન્યૂઝીલેન્ડના એક ફાર્માસિસ્ટ પોલિન મર્ડોકે શોધ્યો. તેને પ્લેનમાં મુસાફરી કરતી વખતે સામાન્ય પેન જોઈને પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ સિરિંજ બનાવવાનો અદ્ભુત વિચાર આવ્યો, જેનો એક જ વાર ઉપયોગ કરીને ફેંકી શકાય. આ શોધે મેડિકલ જગતનું આખું ચિત્ર બદલી નાખ્યું. આ ઉપરાંત બ્રહ્માંડમાં પણ માણસો માટે જ નહીં પણ વહેલ માછલીઓ જેવા વિશાળ દરિયાઈ જીવોને બેભાન કરવા માટે પણ ખાસ પ્રકારની ખૂબ મોટી સિરિંજ વપરાય છે, જે કદમાં આપણા આખા હાથ જેટલી હોઈ શકે છે. ભલે દુનિયામાં લાખો લોકોને ઇન્જેક્શન અને સોયથી ખૂબ જ ડર લાગતો હોય, જે ડરને તબીબી ભાષામાં ટ્રાઇપેનોફોબિયા કહેવામાં આવે છે, પરંતુ આ નાનકડી શોધ માનવજાત માટે કોઈ વરદાનથી કમ નથી. આજે તો આ સિરિંજ બિલકુલ દર્દ વગરની અને માઇક્રો નીડલ્સ સુધી પહોંચી ગઈ છે. કોરોના કાળ જેવી ભયાનક વૈશ્વિક મહામારીના સમયમાં જો આ ઇન્જેક્શન અને વેક્સિન ન હોત તો કરોડો લોકોના જીવ પણ બચાવવા અશક્ય હતા. તો યુવા મિત્રો, હવે જ્યારે પણ તમે ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન નિહાળો ને ત્યારે તેની પાછળની સદીઓની મહેનતને જરૂરથી યાદ કરજો. યુવા મિત્રો, જંગલના કદાવર અને ભયંકર દેખાતા પ્રાણીઓની જ્યારે પણ વાત નીકળે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ કોનું આવે? હા, બિલકુલ સાચું ધાર્યું, રીંછ. આખા શરીર પર કાળા ભમર, ઘાટા વાળ, અણીદાર નહોર અને અણીવાળા તીક્ષ્ણ દાંત જોઈને ભલભલાના હોશ ઉડી જાય. પરંતુ શું તમે જાણો છો કે બહારથી આટલું ખતરનાક લાગતું આ પ્રાણી વાસ્તવમાં મોટે ભાગે શાકાહારી હોય છે અને તે વનસ્પતિ ખાઈને જ પોતાનું ગુજરાન ચલાવે છે? આજે આપણે દુનિયાના અન્ય રીંછો કરતા સાવ અલગ અને વિશિષ્ટ એવા એશિયન રીંછના જીવન અને તેના ગળામાં દેખાતા અનોખા સફેદ પટ્ટા પાછળના રહસ્ય વિશે માહિતી પ્રાપ્ત કરીશું. દુનિયાના ઘણા દેશોમાં અલગ અલગ પ્રજાતિના રીંછ જોવા મળે છે, પરંતુ આપણા એશિયા ખંડમાં જોવા મળતું આ એશિયન રીંછ કદ અને કાઠીમાં સાચે જ બહુ અદ્ભુત છે. કદમાં 4 ફૂટ લાંબુ અને 2 થી 2.5 ફૂટ ઊંચું હોવા છતાંય આ કદાવર પ્રાણી સેકન્ડોમાં ફટાફટ ઊંચા ઊંચા ઝાડ પર ચઢી જવાની ગજબની ક્ષમતા ધરાવે છે. આ અતરંગી એશિયન રીંછના શારીરિક અંગોની વાત કરીએ તો તેના જડબામાં ખૂબ મોટા અને મજબૂત તત્વો હોય છે, તેમજ તેના પગ પણ એટલા જ પાવરફુલ હોય છે, જેના કારણે તે પહાડો અને જંગલોમાં આસાનીથી દોડી શકે છે. જો કે કુદરતે તેને આટલું શક્તિશાળી શરીર આપ્યું છે, પણ તેની સામે તેની આંખોની જોવાની શક્તિ અને કાનની સાંભળવાની શક્તિ ઘણી નબળી આપી છે. તમને જરૂર પ્રશ્ન થતો હશે કે આ કાળા ડિબાંગ રીંછના ગળામાં હાર પહેર્યો હોય એવો ચમકતો સફેદ પટ્ટો કેમ હોય છે? તેની તો વાત આવી જ નહીં. તો યુવા મિત્રો, વિજ્ઞાન કહે છે કે આ સફેદ પટ્ટો વાસ્તવમાં જંગલમાં ટકી રહેવા માટેનું એક તેનું કુદરતી હથિયાર છે. જ્યારે પણ કોઈ મોટો શિકારી, પ્રાણી કે અન્ય પ્રતિસ્પર્ધી રીંછ તેની સામે આવે ત્યારે આ એશિયન રીંછ પોતાના પાછળના બે પગ ઉપર સીધું ઊભું થઈ જાય છે. બે પગ ઉપર ઊભા થતાં જ તેના ગળા અને છાતી પર આવેલો આ વી આકારનો સફેદ પટ્ટો એકદમ મોટો અને સ્પષ્ટ દેખાય છે, જેનાથી તે સામેવાળા દુશ્મનને કદમાં વધુ મોટું, શક્તિશાળી અને ડરામણું લાગે છે. આ સિવાય ઘનઘોર જંગલોમાં અને

રાતના અંધકારમાં આ સફેદ નિશાન ચમકતું હોવાથી રીંછ એકબીજાને સરળતાથી ઓળખી શકે છે અને નાના બચ્ચાઓ પણ માતાના ગળાનો આ પટ્ટો જોઈને જંગલમાં ભૂલા પડ્યા વગર તેની પાછળ પાછળ સુરક્ષિત ચાલી શકે છે. યુવા મિત્રો, પ્રકૃતિએ દરેક જીવની રચના પાછળ કોઈ ને કોઈ અદ્ભુત લોજિક અને કારણ જરૂર રાખ્યું છે. જે રીંછ આપણને બહારથી કેવળ ડરામણું કે હિંસક દેખાય છે તેની પાછળ કુદરતે રક્ષણ અને સંકેત આપવા માટે ગળામાં આ સુંદર સફેદ પટ્ટો ભેટમાં આપ્યો છે. જંગલના આવા અનોખા વન્યજીવો વિશે જાણીને આપણને આપણી આસપાસની જીવસૃષ્ટિ પ્રત્યે વધુ આદર અને કુતૂહલ જાગે છે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ કાબિલનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે જુબિન નોટિયાલ અને પલક મુછલે. આ ગીતનું લેખન કર્યું છે નાસિર ફરાઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને. માણીએ આ સુંદર ગીત.

મહત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. સૌપ્રથમ સાંભળીએ અનાર કઠિયારાના સ્વરમાં કવિ નાનાલાલની ગીત રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી. 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण.

0: કારણ હૈ.
1: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
0: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નિકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહી નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાને હર દિન 1.5 કરોડ સે જ્યાદા. મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ ઉસે બહોત જલ્દ હાસિલ કરકે રહેંગે.
1: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026ના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ઇજનેરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. તેમણે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેટ્રો સ્ટેશન કેવી રીતે એક સ્થળે કાર્યરત થશે તે અંગે પણ માહિતી આપી.
2: મેટ્રો, રેલવે કા ઓર હાઈ સ્પીડ કા, યે તીન સ્ટેશન્સ એક જગે સ્થાપિત હો રહે હૈ. ઇન તીનો કા ઇન્ટીગ્રેશન કરના બહોત જરૂરી એક મિશન લિયા થા હાથ મે. મેટ્રો સે ઉતર કે સીધે આને પે ફર્સ્ટ ફ્લોર અગર આતે હૈ તો ભારતીય રેલ કે સ્ટેશન પે, સેકન્ડ ફ્લોર પે જાતે હૈ તો બુલેટ કે સ્ટેશન. બુલેટ સે ઉતર કે સીધા લિફ્ટ સે યા એસ્કેલેટર સે ભારતીય રેલ કે સ્ટેશન પે ભી આ જાતે હૈ ઓર ગ્રાઉન્ડ ફ્લોર તક આયે તો મેટ્રો કે સ્ટેશન.
1: ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ રાજ્યમાં 6 સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. આ તમામ 6 પ્રોજેક્ટમાં અંદાજે 1,24,000 કરોડનું રોકાણ કરાયું છે, જેના થકી રાજ્યમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં હાલ માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનના સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. આજે સાણંદમાં વધુ એક પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કામગીરીમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરૂષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસે 7 મે થી 5 જૂન દરમિયાન વિશેષ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન મિલાપ હાથ ધર્યું હતું, જેમાં કુલ 1,478 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી. તેની સફળતા બાદ આ વિશેષ ઝુંબેશ વધુ 10 દિવસ ચલાવવામાં આવી હતી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કુલ 134 બેંક ખાતાઓ મારફતે 21 કરોડ 37 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા. આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 272 ફરિયાદો નોંધાઈ છે. આરોપીઓ ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક અને એટીએમ મારફતે ઉપાડી અન્યત્ર ખસેડી જતા હતા. પોલીસ આરોપીને ઝડપી અદાલતમાં રજૂ કરતા 18 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આણંદની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું કે સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
3: હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે. અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે. આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે.
1: ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. રાજ્યમાં અત્યાર સુધી

0: ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ભારે વરસાદ અને પવનને કારણે એક છાપરું ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું, જ્યારે તેમની પત્નીને ઇજાઓ થઈ હતી. ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાયો છે. અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં બંધ થયેલા 42 રસ્તા પૈકી 39 રસ્તાઓ પુનઃ ખુલ્લા મુકાયા છે. ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરોએ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગરી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના 105 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન ભારે પવનની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: 4 से लेकर 10 जुलाई तक इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, सूरत, नर्मदा, दांग के लिए दिया गया है. और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में, अरावली, दाहोद, महीसागर, येलो वार्निंग दिया गया है, साबरकांठा, अनर के लिए दिया गया है. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है और बिजली गिरने का भी संभावना है.
0: પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતના 3 ઓવરમાં વિના વિકેટે 21 રન થયા છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કર્યો હતો. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો, જેમાં 33 જેટલી કંપનીઓ અને 1872 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. મોરબીના રફાળેશ્વર GIDCમાં આવેલ સિરામિક કંપનીમાં ભયંકર આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઉપરાંત રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર પહોંચી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના 3જા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. કાર્યક્રમમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે.

0: રામ રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ રામ રામ અટલબેન.
2: રામ રામ કાનન. રામ રામ
1: અટલબેન. દો બુંદ જિંદગી કે, આ હું બોલું સૂત્ર તો તમને શું યાદ આવે?
2: પોલિયો મુક્ત ભારત.
1: હા, પણ શું કામ આજે યાદ કરીએ છીએ ખબર છે?
2: ના, આજે કઈ દિવસ છે એવો?
1: ના, એવું કઈ નથી, પણ વિચાર એવો આવે કે જ્યારે આખો એ સમાજ એવું નક્કી કરે ને કે કોઈક દિશામાં એને પરિવર્તન કરવું છે, પછી ભલે થોડી વાર લાગે અથવા તો વર્ષો લાગે, પણ એ પરિવર્તન ચોક્કસ આવે છે.
2: બિલકુલ. દો બુંદ ની તમે વાત કરી ને તો ટીપે ટીપે સરોવર ભરાય.
1: હા,
2: આપણને એમ લાગે કે બે બુંદ થી શું થઈ જવાનું છે, પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણું ભારત છે એ પોલિયો મુક્ત થઈ ગયું છે.
1: ચોક્કસ. એટલે જ્યારે એ શરૂઆત થઈ હોય ને અભિયાનની, ત્યારે આપણને એવું લાગતું હોય કે કદાચ થોડો સમય આ ચાલશે, પછી બંધ થઈ જશે, અથવા લોકો શું એનો પ્રતિસાદ આપશે કઈ કોઈને ખબર ન હોય. પણ જો સતત સતત સતત એ ચાલીને, તો ભલે થોડા વર્ષો પછી પણ આપણને એનું પરિણામ એ જોવા મળ્યું કે પોલિયોથી ભારત છે એ મુક્ત થઈ ગયું છે.
2: અને આ જ વસ્તુ છે ને ગ્રામ વિકાસમાં પણ લાગુ થાય છે.
1: અરે, દરેક ક્ષેત્રમાં લાગુ થાય છે.
2: અને ખાસ કરીને ગામડાઓની વાત કરીએ ને તો નાના નાના પરિવર્તનો આવે, અને એમાં પણ જે નેતૃત્વ કરનાર વ્યક્તિ છે, પછી એ સરપંચ હોય કે ગ્રામસભાના સદસ્ય હોય, પંચાયતના સભ્યો હોય, એ થોડાક જાગૃત થાય, થોડા સક્રિય થાય, તો ખૂબ મોટા મોટા પરિવર્તનો આવી શકે.
1: એટલે આ છે ને પેલી કાચબાની ચાલ જેવી છે કે ભલે ધીમી છે પણ મક્કમ છે, અને એ ચોક્કસપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની છે. તો આજે છે ને આપણે એક સરસ મુદ્દો લઈને આવ્યા છીએ કે સશક્ત નેતૃત્વ દ્વારા ગ્રામ વિકાસ કઈ રીતે થઈ શકે,
2: અને એ પણ મહિલા નેતૃત્વ. અને બે મહિલાઓ આજે ચોરે આવ્યા છે, તમે પરિચય આપી દો.
1: હા, ચોક્કસ. તો આજે આપણી સાથે સુમિત્રાબેન ઠક્કર અને ગીતાબેન મકવાણા હાજર છે. સુમિત્રાબેન ને આપણા મિત્રો છે એ તો ઓળખે જ છે, આનંદી સંસ્થાના સ્થાપક છે, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે, અને સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એ માટે પણ એ પ્રયત્નશીલ છે. સાથે ગીતાબેન મકવાણા છે, એ શિહોર તાલુકાના પીપરલા ગામના સરપંચ છે.
2: વાહ.
1: અને મહિલા સરપંચ તરીકે એમના ગામ માટે એમણે કેવી કેવી કામગીરી કરી છે એની વાતચીત આપણે એમની પાસેથી જાણવાના છીએ. બંને બહેનો આવી ગયા છે, તો આપણે એમનું સ્વાગત કરીએ અને કહીએ
3: રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ.
2: સુમિત્રાબેન, સૌથી પહેલા તો તમે ગીતાબેનને કેટલા વર્ષોથી ઓળખો છો એ વાત કરો, ને ગીતાબેન વિશે થોડીક વાત કરો.
4: એકચ્યુઅલી આમ તો હું ગીતાબેનને 15 વર્ષથી ઓળખું છું. ગીતાબેન, અમે એક મહિલા સ્વરાજ અભિયાનની જે શરૂઆત કરી હતી, જેવી રીતે આપણે ગ્રામ સ્વરાજની પરિકલ્પના છે ને, એવી રીતે એવું વિચાર્યું કે મહિલા સ્વરાજ જો ની કલ્પનાથી જો મહિલા સ્વરાજ થશે તો ખરેખર ગામનો વિકાસ થશે, અને સમાનતા અને જે ન્યાય ને નેતૃત્વની વાત કરી છે તે પણ સાર્થક થશે. એટલે આ પરિકલ્પનાને અમે સાકર કરવા એક અભિયાન કરેલું, ને એમાં જ સિયોરની બહેનો આવેલી, ને એ લોકોએ પછી પોતે કીધું કે અમારે બેન આવું મંચ બનાવવું છે, તૂટાયેલા બહેનો, સરપંચ, સભ્યો અને પંચાયતની બધી સમિતિઓની બહેનો, એમાં આગેવાન બહેનો પણ જોડાયેલી. તો ગીતાબેન ત્યારથી

0: મારી સાથે જોડાયેલા. આજે ગીતાબેન સામાન્ય સીટમાંથી સરપંચ તરીકે પીપરાડી ગામમાં ચૂંટાઈને સરપંચ બન્યા છે અને બહુ સારા કામો કર્યા છે. મહિલા અભિમુખ શાસનની જે આપણે કલ્પના હોય ને એવા કામો કર્યા છે કે જે ખરેખર બિરદાવા લાયક કામો છે.
1: સુમિત્રાબેન, સામાન્ય રીતે છે ને આપણે ત્યાં એક એવી છાપ છે, જ્યારે ખાસ કરીને ભારતના બંધારણમાં એવો સુધારો આવ્યો કે દરેક તબક્કે 33% જેટલું મહિલા અનામત આપવામાં આવે, તો મહિલાઓ છે એને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવે, પણ જ્યારે એ ચૂંટાઈને આવે ને ત્યારે એના પતિદેવ જ એનું કામ જે છે
2: વહીવટ પુરુષો ચલાવતા હોય છે,
1: આવું સામાન્ય છાપ હોય છે. પણ જે રીતે તમે વાત કરો છો કે ગીતાબેન પોતે ગામના સરપંચ બની અને બહુ સરસ કામ કરે છે, તો અમારી પણ ઉત્સુકતા વધતી જાય છે કે અમે એમની પાસેથી સાંભળીએ. પણ સૌથી પહેલા તો ગીતાબેન પાસેથી આપણે એમના ગામનો પરિચય મેળવીએ.
2: કેટલું મોટું ગામ છે, મોટું મથક કયું છે બાજુમાં?
3: અમારું ગામ પીપલા છે, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. અમારું ગામ 3000 વસ્તી છે. 3000 વસ્તી કામ હું કરું છું અને વિકાસના કામ કરું છું, કે અમારા ગામમાં કઈ જ્ઞાન જ નહોતું કોઈને, કે વિકાસ જ નહોતો કઈ, કોઈને બિના રીપે બેહારતા, કોઈ દે કઈ જ્ઞાન માંથી પબ્લિક ને બહાર આવવા જ ન દીધું, આવવા ન દીધું. તો પછી અમે મંચ ને આજે જોડાઈ ને પછી નક્કી કર્યું કે તો હવે મારે ચૂંટણી લડવી છે. તો પછી ઘરનાને પૂછ્યું મેં, અમારા સાસુ હતા સસરા હતા, તો એ તો નાશ પાડતા એમ કે આપણે આવું નથી કરવું, એ કે અહીંયા વેસન વધારે છે, એ કે તમે રાવા જો, એ કે
2: અચ્છા
3: તે કે ના એવું આપણે સાળો નથી કરવો. પછી આના પપ્પાને કીધું, હું કહું તો ના ના મારે તો આગળ આવવું જ છે. તેને કીધું કે તો કઈ વાંધો નહીં, હાલે આપણે જઈએ, કે એમ ફોર્મ ભરવા ગયા. ફોર્મ ભરવા ગયા ને તો તકલીફ તો બહુ પડી પહેલા, કે બાંધણ શરૂ થઈ ગયા અમારે, યારે અમારા સભ્યો હતા અને મામલાદારમાંથી લઈ લઈને ઉયા જતા હતા બધા. તો અમે એમ કીધું કે ભલે વહી જાય તો હું મક્કમ જ રહીશ, હું કહું તમે નહીં બીતા, હું કહું હું 1000 આ સૌ એમ. તે એ કે તો કાંઈ વાંધો નહીં, તો એ કે તને ન મારે, મને ન મારે, એ ધ્યાન રાખજે, હું ન મારવા દઉં તમે. પછી કાંઈ એ બહુ બીતા, એ કે અમે અહીંયા પહેલા ખાધેલા છે, કે મારે ઘરે આવીને મારી બધાને, તે કે એવું ન કરતી, કે તે હું વાંધો નહીં, હું તમને નહીં માર ખાવા દઉં. પછી અમે ફોર્મ ભર્યા, ફોર્મ ભરીને પછી પાછા સુટાણા, સુટાણા તે 6 મહિનામાં પાછી અવૈષ્ણવની દરખાસ્ત મૂકી દીધી એ લોકોએ.
2: અચ્છા,
3: કે આ તો મનુષ્ય રીતે કામ કરવા મળી છે બહુ, એ કે જાતે કરે છે, તો એ કે આને શું કરવું જોઈએ, એ કે તે મને કીધું, એ કે તમે કેમ, એ કે પૂછા વગરના કામ કરો છો, હું તમને કીધું તો ખરું કે હાલો ગામસભામાં હાલો આપણી બેઠક છે, તો બેઠકમાં તમારે આવવું જોઈએ ને, હું કહું તો હું તમને બધું જાણ કરું ને, તમે તો બેઠકમાં તમે આવતા નથી, તો તમે સહયોગ કરવા નથી આવતા, તે કે તો એ કે અમને બોલાવો છો ને તે બોલાવે, ગામ સભામાં ન આવે, નો બેઠકમાં આવે. પછી મેં કીધું કે તો મારે જાતે જ કામ કરવું છે, તે કામ કરવા મળી બહુ. મેં અમારા 10-10 અંગૂઠાના લેતા હતા કોમ્પ્યુટર રેસ્ટનિંગના, એ મેં બંધ કરાવી દીધા. કોમ્પ્યુટર એ અમારા પંચાયતનું વાપરતા હતા.
2: અચ્છા,
3: એ લોકો રેસ્ટનિંગ વાળા, એ પછી મેં બંધ કરાવી દીધા. બંધ કરાવ્યા પછી અમે 160 આવાસ વાળાના સંડાસ બનાવ્યા.
2: અચ્છા,
3: એ બનાવ્યા પછી બનાવ્યું બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ માંથી વાંધો ઉપાયો ને અવિષ્ણને દરખાસ્તમાં કાઢી નાખી.
2: અચ્છા,
3: તરત જ તે પછી પાછું એમ થયું, અને પપ્પાને પાછું મેં કીધું 5 વર્ષ ભલે વહી ગયા, પછી મારે પાછું ઉભું રહેવું છે હવે. તે કે તો એ કે પાછી કે બાંધણ થાય હો, એ કે ભલે, હું તો ભલે થાય બાંધણ, હું કહું હું કા બધા કે જ છે, એ કે તમે ભરો પાછા ફોર્મ, એ કે તમે હારશો નહીં, એ કે. તો અમે પાછા ફોર્મ ભરવા ગયા, એ વખતે તો ડિસિઝન બીજે બધું લાવીને મૂકી દીધું હતું, તો એને એમ હતું કે અમે જ જીતી જાઉં એમ. તે તો અમે તો કીધું કે ના ના આપણે હારશું નહીં તમે, તારે હું કહું તમે હિંમત રાખજો, તે કે કાંઈ વાંધો નહીં. હાલ એ કે ગયા પાછા ફોર્મ ભરવા ને ફોર્મ ભરીને પાછા આવ્યા, ચૂંટાઈ ગયા. ચૂંટાઈ ગયા ને પછી પાછા અમે જિલ્લામાં, અમારે વેસનનું બહુ વધારે હશે
2: એટલે વેસન બહુ છે,
3: વેસન બહુ અમારે હશે, ફૂલ પાણી વેસે એમ વેચતા હતા બધા. પણ અમે જિલ્લામાં જઈ જઈને થોડોક
1: સપોર્ટ ન કર્યો, તો પણ એમણે પોતાની રીતે ગામના વિકાસ થાય એવા કાર્યો કરવાની શરૂઆત કરી, તો વાંધો પડ્યો
2: અને પાછું 5 વર્ષ રાહ જોઈ પાછું ફોર્મ ભર્યું,
1: હિંમત ના હાર્યા, અને એ ફરી પાછો એમણે ચૂંટણીમાં ભાગ લઈ અને ચૂંટણીમાં ચૂંટાઈ અને દેખાડ્યું કે એ ખોટા નહોતા, કામ કરતા હતા.
0: એકચ્યુઅલી એ પોતે આશા વર્કર હતા અને એ પોતે મહિલા મંડળ અને ગ્રામ સંગઠનની મિટિંગ કરતા

0: બહેનોનો બહુ આગ્રહ હતો કે તમે થાવ તો આપણા ગામમાં કંઈક વિકાસ ને સુધારો થાય. એ એમને પાછી થોડીક એની હતી કે રાહત કે ના ના મને આ લોકો તો આપશે જ એમ.
1: એટલે અવિશ્વાસની દરખાસ્ત ખાલી સભ્યોએ મૂકી હતી, પણ ગામના નાગરિકોને તો
2: પૂરો
1: વિશ્વાસ હતો ગીતાબેન ઉપર એમ, એના જેવું છે.
2: પછી પાછા તો એમ સૂટા આવ્યા તો તે અમારા સભ્યએ કીધું કે આપણે બજેટ મંજૂર નથી થવા દેવો, કે આ બેન ને કાઢી નાખવા છે. અમારા સભ્યો મારા નહોતા, હું સૂટા આવી હતી, બે જ સભ્યો મારા હતા. તે કે ના ના, એ કે બેન ને જ રાખવાના, એ કે કઈ કરવું નથી, એ કે ઈ ભાઈ રાજીનામું દઈને લખીને ઉયો ગયો. પછી પાછી હું કામ કરવા મળી.
0: તો પછી એકચ્યુઅલી પેનલમાં જ્યારે બીજી વખત આવ્યા ને તો એ ઘણી વખત એમનું બજેટ મંજૂર ન થાય ને કામ ન થાય એવું, એકાદ બે લોકો વિઘ્ન સંતોષી હોય, પણ બાકીના લોકો એમને સતત સાથ આપતા હતા.
3: તો ગીતાબેન, સૌથી પહેલા તમે કયા કાર્યો કર્યા એ વિશે જરાક વાત કરો.
2: પહેલા તો મેં કાર્ય કર્યા કે આવતા હોય તો, પછી મેં પહેલા કાર્ય કર્યા છે કે આપણે બસ સ્ટેન્ડ નહોતું અમારે, તો એ એકલામાં બસ સ્ટેન્ડ મંજૂર કરાવી દીધું, એ અત્યારે થઈ ગયું છે. પછી પાછું અમારે અસ્નાન ઘાટ નહોતું પુરુષને નાવા માટે, એ અસ્નાન ઘાટ બનાવી દીધું છે. પછી અમારે કાસ્ટમ રૂમ નહોતો લાકડા ભરવાનો, ચમચાને એ રૂમ બનાવી દીધો છે. પછી બનાવી પાણી લાઈન નહોતી અમારે, અડધામાં જતી હતી ને અડધામાં નહોતી જતી, તો એ મંજૂર કરાવીને એ પાછી નખાઈ દીધી છે. ગટર લાઈન અમારે પાંચ નહોતી, તો એ લોકોને ગટર લાઈન નખાઈ દીધી છે. ઈ કામ કર્યા છે એટલે ઘણા બધા કામ કર્યા છે.
3: તો પાણીની શું સમસ્યા હતી? એટલે
2: સમસ્યા એટલે એવું હતું કે અડધામાં પોગતો હતો ને અડધામાં નહોતું
3: પોગતું,
2: પછી નવી લાઈન જ અમે માગી લીધી.
3: પાણીનું સ્ત્રોત શું છે? તળાવ છે, કુવો છે કે નર્મદા
2: છે? ડારજ છે.
3: ડારજ છે.
2: હા,
0: પછી પાણી લોકો ન પહોંચે તમે શું જવાબદારી લેતા
2: હતા? જવાબદારી એવું લીધું કે પાણી બધાને પૂરતું મળવું જોઈએ એમ, પૂરતું મળીને પછી અમે પાણીની લાઈન મંજૂર કરાવી, મંજૂર કરાવીને તારે નાખી દીધી છે, બધાને પાણી પૂરતું મળી જાય છે તારે.
3: બરાબર.
2: હા,
0: પાણી ચાલુ કરવા પણ તમે જ જાઓ?
2: હા, અમે પોતે જ જઈએ છીએ તારે, કે અત્યારે અમે પાણી પોતે દઈએ છીએ. એટલે લોકો એમ કે છે કે તમે ને તમે પાછા ઉભા રહેજો, આપણે બિનહરીફ તમે કહી નાખીએ એમ, કે તમારું કામ સારું છે. એ કે અત્યારે મોટા મોટા બધા એમ કે છે કે તમે ને તમે રહેજો, એ કે અત્યાર સુધી મેં કે કોઈ આવ્યું ને એટલું, એ કે બેન જેટલું કામ નથી કર્યું એમ.
0: એટલે સામાન્ય રીતે સરપંચ શું થાય કે સમસ્યાઓ જાણવા એ ઘરે ઘરે થાય, અને લોકોની મુશ્કેલીઓને પોતે જાતે અમુક હલ કરવાની કોશિશ કરે, એ એમની બહુ કુશળતા છે.
1: એટલે સુમિત્રાબેન, એના ઉપરથી એક વિચાર એવો આવે કે ગામનો વિકાસ કરવાની ઈચ્છા તો બધાને હોય, પણ તેમ છતાંય જો કોઈ પુરુષ છે, કોઈ ભાઈ સરપંચ બને છે અને કોઈ બેન સરપંચ બને છે, તો એ બેના દ્રષ્ટિકોણમાં કઈ ફેર દેખાતો હોય છે?
0: મને લાગે છે કે ઘણી વાર ઘણો જ ફેર લાગે. કદાચ પુરુષો તો એ એમ કે મેનેજ કરવું જોઈએ પાણીનું, એ લોકો કરતા હતા, કારણ કે એ લોકોને એક એવી રીતે કોઈ પગારદાર રાખીને કરે, પણ એ લોકો પછી અડધા દિવસ આવે ને સમય ન ફાળવે ને એટલે પોતે એમાં કરતા હતા. એટલે મૂળ જે અમુક સમસ્યાઓ જે છે માનવ વિકાસનો સૂચકાંકની, એ સમસ્યાઓને બહેનોનો જોવાનો દૃષ્ટિકોણ બહુ અલગ હોય છે. એટલે ઘણી ઘણી વખત મેં એવું અનુભવથી જોયું છે કે પુરુષો પેલા મોટો ગેટ બનાવવાની તરત વાત કરે, પ્રવેશ દ્વાર માટે, અને બહેનો સરપંચ હોય તો બીજી સમસ્યામાં બહેનોને સરળ પણ પડે છે કે પાણીની સમસ્યા હોય ને તો બહેનો તરત બહેનોને જઈને કહી આવે, ભાઈઓને કહેવા જાય છે. આજકાલ તો પાણીની સમસ્યાથી કોઈ રાહત ન, એટલે થાકી જાય પણ તરત રજૂઆત કરે, પણ બેન સમજતી હોય કે પાણીની મુશ્કેલી બહુ અઘરી છે એટલે એ તરત એના ઉપર કામ કરવાનું થાય. આ છોકરીઓનો ડ્રોપ આઉટ નો પ્રશ્ન છે, એ સમસ્યાને બહેનોનો જોવાનો દ્રષ્ટિકોણ, એને પોતાના પ્રશ્નો મુદ્દા કે આ વ્યસન દૂર કરવાનું, મને લાગે કે એવા જે પ્રશ્નો છે, પોષણની વાત છે, એ જે જોવાની વાત કે વિચાર છે,
1: દ્રષ્ટિકોણ.
0: ઇવન કોરોનામાં મને એવું લાગે છે કે સરપંચ સભ્ય બહેનોએ બહુ જ રુધિર રીતે જ અને નેતૃત્વ નિભાવ્યું હતું, બહુ સારી રીતે કામ કરેલું હતું.
1: મહિલા સુરક્ષા એક બહુ મહત્વનો મુદ્દો બને. ઘણી વખત એવું બને કે ગામમાં શાળા સાત ધોરણ સુધી કે એમ જ હોય,
2: સાત ધોરણ સુધી જતી પછી એમ બનાવી,
1: પછીની ન હોય ને તો કદાચ એવું બને કે ઘરમાં જે પુરુષ છે, પિતા છે કે દાદા છે કે મોટા ભાઈ છે ને, એનો અંતિમ ફેસ લેવો હોય કે તો નથી ભણવું એમ, પણ માં હોય કે કોઈ સ્ત્રી છે ને તો એને એક વિચાર એવો આવશે કે ભાઈ ભલે ને ભણે, કઈક બીજો વિકલ્પ

0: આપણે
1: આપણે
0: વિચારીએ એમ, અથવા
1: વિચારીએ.
0: એને આપણે સુરક્ષા પ્રદાન કરીએ કે જેથી કરીને આગળ ભણી શકે એમ.
1: તો અત્યારે ક્યાં સુધી છે શાળા?
2: અમારે અત્યારે 8 સુધી છે.
1: 8 સુધી છે.
2: અને પછી ધોરણ અમારે સોનગઢ બેસારે છે. અત્યારે પેલા બેહારતા નહોતા દીકરીઓને, અત્યારે તો જવા દે છે. પેલા ધોરણે ઓછું હતું અમારે તો, દીકરીઓને તો નાશ પાડતા એમ કે સોનગઢ નહીં એમ, દીકરી બગડે એમ.
1: કેટલી દૂર છે સોનગઢ?
2: સોનગઢ અમારે 6 કિલોમીટર થાય.
1: બરાબર, એટલે બહુ દૂર નથી.
2: ના ના, બહુ દૂર નથી. તો એ ના પાડતા કે ના અમારે શાળામાં નથી ભણવા જવી, બગડે છોકરી એમ.
1: અચ્છા,
2: હું કે તમે ઘેરે બેસાડશો તોય બગડવાની છે, મોકલશો તોય બગડવાની છે. એ તમારું દીકરીનું ભવિષ્ય સુધરશે, તમે ભણાવશો તો દીકરીનું ભવિષ્ય સુધરશે. કાલે હવારે હા હરે ગઈ તો એને લગતા આવડશે, વાંચતા આવડશે તો એ દીકરી આગળ હાલશે ને, નકર નહીં હાલે. તો તારી દીકરી જાય છે 45 જેવી. અને બસ ની વ્યવસ્થા ન ઉભી રહી તો અમે આડા ઉભે રાખીને ઉભી રાખી.
3: અને એના માટે એ લોકોએ બસ ની માંગણી પણ કરી
2: છે
1: કે અલગથી બસ
2: આપવાની.
1: ગીતાબેન, આપણે વાતચીત થઈ કે ભાઈ વ્યસન નું પ્રમાણ બહુ વધારે હતું અને હજી છે. તો વ્યસન જયારે થાય છે, વ્યસન એક પુરુષ કરે છે પણ એનું જે અસર છે એ આખા પરિવારને ભોગવવું પડે છે. તો એ વિશે થોડીક વાત કરો.
2: એ વિશે અમે ગયા હતા વ્યસન મુક્ત કરવા હાટો થઈને, ભાવનગર કલેક્ટરમાં ગયા હતા, જિલ્લામાં ગયા હતા, બધે મામલતદારમાં ગયા હતા, બધે અરજી કરીને અમે દઈ આવ્યા છીએ. પણ અત્યારે તો એ વ્યસન ઓછું છે અમારે.
1: કઈ કઈ રીતે પરિવારને કે સમાજને અસર થાય છે વ્યસન હોય તો?
2: વ્યસન હોય તો પરિવારને પીન આવે, બેનને ન ખાવા દે. એક તો આખો દે કામે ગઈ હોય, કામે જઈને આવીને પછી સામે આવીને તરત મારવા મળે ને રાંધવા ન દે ને એવું કરવા મળે, દીકરીઓને મારે, દીકરાને મારે, બધાને મારે. પછી અમે એવી સમસ્યા હોય ને તો પછી હું એને મદદ દઉં કે તમે આવી રીતના કરો. એમ તો અમાર ઘરે આવે બેનું કે બેન મને ગાડી બોલાવી દો ને, મારો પુરુષ બહુ મન મારે છે ને દારૂ પીવે છે. એ કે પછી અમે એને ગાડી બોલાવી દઈએ.
0: અને એટલે 181
2: ગાડી બોલાવી દઈએ, બોલાવી દઈએ, નકર અમે ડાયરેક્ટ પોલીસ ને ફોન કરી દઈએ એટલે લઈને વયા જાય.
0: અને આ તો એક સામાજિક વાત થઈ, પણ આર્થિક પાસા ઉપર બહુ અસર પડતી હશે
2: પડે
0: ને, કે વ્યસન કરતા હોય એટલે
2: અમારે કમાણી બહુ. રોજ એક વ્યક્તિ જાય ને ગાડીમાં, એ 1200 રૂપિયા લઈને આવે.
1: અચ્છા,
2: પણ અમારે જુગારી વધારે ને આ વેસન વધારે. રોજ ગાડી ભરીને આવે એટલે સીધો ડબલું ભરીને વયો જાય એટલે તરત પીને વયા.
1: એટલે જે પૈસા કમાય છે વધારે પડતા
2: વેસનમાં નાખે છે, વેસનમાં નાખે છે બધા.
3: શું થાય એમની જમીન ને એવું વેચાઈ જાય?
2: વેચાઈ ગઈ, બધાને વેચાઈ ગયો. કોઈને કોઈ જમીન જ નથી રહ્યો, કોક ને રહી હોય તો લ્યો.
3: અને પછી એ લોકો ધિરાણ લે કે એટલે લોન લેવી પડે છે.
2: હા, લોન લીધી છે જમીન ઉપર કોકે, એ લોન બેક લઈ ગઈ છે તારે.
1: એટલે કાનન સમજવા જેવી એક વાત છે કે વ્યસન એક વ્યક્તિ કરે છે, પછી એના ઉપર લોન લેવાની અને એ લોન ભરપાઈ ન થાય એટલે જમીન જાય, એટલે ભવિષ્યની જે પેઢી છે એનું ભવિષ્ય પણ જોખમાઈ જાય છે.
0: એટલે એક વ્યક્તિના વ્યસનની ભરપાઈ છે ને આખું કુટુંબ
1: કરે છે, અને
0: માત્ર એક પેઢી નહીં, 2-3 પેઢી સુધી એ વિષચક્ર છે ને એમને એમ ચાલુ રહે છે. પણ બીજી એક વાત જાણવા મળી અટલબેન, સુમિત્રાબેન પાસેથી, કે ગીતાબેન ને કઈક એવોર્ડ પણ મળેલો છે.
1: હા,
0: તો એ શું છે એના વિશે થોડી વાત
3: કરીએ. ગીતાબેન ને આ 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસીમાં છે ને આગા જે શક્તિ દિલ્હીના સંસ્થાએ કેવા આખા દેશમાંથી 8 એવી મહિલા સરપંચ સભ્યો પસંદ કરેલા હતા, એમાં ગીતાબેન પણ ત્યાં ગયા અને આ એવોર્ડ મેળવવાના સન્માન ને પાત્ર બન્યા હતા. એટલે
0: ખૂબ સરસ,
3: બહુ સરસ.
1: આ સન્માન શેના માટે ખાસ આપવામાં આવે?
3: ખાસ એમને એટલે આ જે સન્માન હોય એમને એવું કર્યું હતું કે પોલિટિકલી જે પાર્ટિસિપેશન જેમણે બહેનોએ સારું રાજકીય સશક્તિકરણ કર્યું હોય એવા મહિલા સરપંચ સભ્યોને એ લોકોએ એક કેસ સ્ટડીઓ મંગાવેલી હતી અલગ અલગ જગ્યાએથી, અને જે ઉત્તમ કામો કર્યા હોય એમણે જે સાહસ ને એમના સાહસને બહુ બિરદાવવામાં આવ્યું, અને એમણે ગામના લગભગ 18 વિકાસના કામો કરેલા છે. અને ખાસ કરીને જે એકદમ, કારણ કે એમણે જે વાત કરી કે વંચિત સમુદાય વધારે છે એટલે એમની સમસ્યાઓ એ પણ અલગ પ્રકારની જ હતી, એટલે એ સમસ્યાઓને સુલઝાવવા માટે એમણે જે અથાગ પ્રયત્નો કર્યા અલગ અલગ રીતે એને લીધે એમને આ એવોર્ડ મળેલો હતો.
0: વાહ, ખૂબ સરસ. તો હવે જ્યારે ગીતાબેન સરપંચ બન્યા છે તો ગામના વિકાસમાં શું ફેર પડ્યો છે,
1: અને ખાસ કરીને મહિલાઓના

0: જીવનમાં સુખ,
1: મહિલાના જીવનમાં સુખ શાંતિ આવી ગઈ છે કે નાના તમે આવ્યા પણ તમે ઈ કે કામ કરી બતાવ્યું અને અમને ઈ કે શાંતિ કરી દીધી. ઈ કે બેનો કે ઈ કે પણ હજી ઈ કે તમે ઈ કે સવો ને તો હજી 5 વર્ષ પછી પાછા તમે જ રહેજો. ઈ કે હજી અમારે 13 કામ તો પેન્ટિંગમાં પડ્યા છે. હજી અમારે નિશાળનો શેડ બાકી છે, વંડી બાકી છે અને બસ સ્ટેન્ડ બાકી છે અમારે.
0: એટલે આ તમારી ભવિષ્યની યોજનાઓ છે? હા,
1: ભવિષ્યની યોજના છે. અને હજી 5 વર્ષ આવીને પછી ગામનો વિકાસ ઘણો કરવો છે ને ગામને સુધારી દેવું છે.
2: અને ગીતાબેન, તમે રાજકારણમાં આવ્યા તો તમારા જીવનમાં શું ફેર પડ્યો?
1: ઘણો ફેર પડી ગયો છે કે હું આગળ આવી અને ગામને એટલો સુધાર્યું અને હું ને પરિણામ મળી કે હું આગળ આવીને એટલું મેં વિકાસ કરી દીધા છે.
2: એટલે તમને મતલબ આટલી બધી જે માહિતી મળે, જે જાણકારી મળે, તો તમને ઘણું બધું નવું નવું શીખવા મળે,
0: આપણો આત્મવિશ્વાસ પણ વધે ને.
1: હા, શીખવા મળ્યું.
0: અને એક વસ્તુ એમ પણ થાય ને સૌમિત્રાબેન કે હજી સુધી જે પુરુષ પ્રધાન સમાજ હતો એ પુરુષ જ કે ને બધા સાંભળવાનું, એની જગ્યાએ એક અલગ ચિત્ર આવે, બાળકો પણ જુએ કે ભાઈ એક મહિલા સરપંચના સ્થાને બેઠી છે અને ખાલી બેઠી જ નથી પણ નિર્ણયો પણ લે છે અને એ નિર્ણયને કાર્યવંત પણ કરે છે. એટલે એક જે આખું મેસેજ કે સંદેશ સમાજમાં જવું જોઈએ, જે એક આપણે સ્ત્રી સમાનતાની વાત કરીએ છીએ એ ધરાતલ ઉપર આપણને જોવા મળે છે.
3: સાચી છે. અને ઘણી બધી વાર એવું પણ થાય છે, એટલે આસાન નથી, સંઘર્ષ તો ઘણા જ કરવા પડે. અને સૌથી મોટો મને લાગે છે કે જ્યારે આવા છેવાડાના વિસ્તારોમાંથી કોઈ બહેનો બહાર આવતી હોય ને એટલે એમની ઉપર આક્ષેપો પણ થાય, પણ છતાંય પોતે અડગ રહીને ગામના વિકાસો માટે પ્રયત્ન કરે એ બહુ જરૂરી છે, તો જ આપણે ખરેખર વિકાસ થઈ શકશે.
2: એટલે આ બધી વાતો છે ને, એવું છે કે આપણે જ્યારે સરસ મજાની જગ્યાએ બેસીને ચર્ચા કરતા હોઈએ ત્યારે જેટલી સાંભળવામાં ને બોલવામાં સહેલી લાગે છે ને એટલી અમલ કરવામાં સહેલી હોતી નથી. એટલે ગીતાબેન અને ગીતાબેન જેવા મહિલાઓ કે જેમણે હિંમત કરી છે અને સુમિત્રાબેન જેવી મહિલાઓ કે જેમણે એને સપોર્ટ કર્યો છે, એ બધાએ સતત સતત કંઈક રોજે રોજ સંઘર્ષ કર્યો છે નાનો મોટો, અને એમાંથી એ બહાર આવ્યા છે, આગળ આવ્યા છે, અને એ આપણને ખૂબ પ્રેરણાદાયી લાગે છે.
0: તો મને લાગે છે કે જેમ આપણને પ્રેરણા મળે છે અને ગમે છે વાત કરવું, એવી જ રીતે મિત્રોને પણ ઈચ્છા હશે કે ગીતાબેન સાથે વાત કરે. તો એમનો ફોન નંબર આપણે મિત્રોને લખાવી દઈએ.
2: તો ગીતાબેન મકવાણા કે જે પીપરલા ગામેથી આવ્યા છે અને ત્યાંના સરપંચ છે, એમનો નંબર છે 94844 36093 36093, એટલે કે 9484436093.
0: તો કાનન, સરસ મજાનો ચોરો સાંભળ્યો છે, સરસ મજાની વાતો થઈ છે, તો મને લાગે છે એક સરસ મજાનું લોકગીત સાંભળીએ.
2: ચોક્કસ સાંભળીએ અને સાથે જ મિત્રોની રજા લઈએ અને બધાને કહીએ રામ રામ
0: રામ રામ.

આ સાથે જ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સંપન્ન થયો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનો આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला

0: चरण है।
1: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે।
0: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકળેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહીં નહીં રુકને વાલે હૈ આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ यानी हर दिन 1.5 करोड़ से ज्यादा। मेरा पक्का विश्वास है कि आप उसे बहुत जल्द हासिल करके रहेंगे।
1: आ प्रसंगे केंद्रीय मंत्री अश्विनी वैष्णव जाहिरात करी कि 2026 दान सुधी में भारत में 5 सेमीकंडक्टर प्लांट कार्यरत हशे। साणंद में 7,500 करोड़ रूपया थी वधुना रोकाण साथे इंडिया सेमीकंडक्टर मिशन हेठळ विकसावामां आवेली आ सुविधा देशनी टेक उत्पादन यात्रा में एक मुख्य सीमाचिन्ह रूप छे। આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે। આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા। પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું, ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું। આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજના પણ શરૂ કરી। આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત થવાથી નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનશે।
0: आज राजस्थान में विकास के कई और भी कीर्तिमान स्थापित हो रहे हैं। आज ही जोधपुर में नए एयरपोर्ट टर्मिनल का उद्घाटन किया गया है और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है। चारों तरफ राजस्थान ही राजस्थान दिख रहा है। साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा।
1: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષે 21મી સદીની સૌથી મોટી ઉર્જા કટોકટી ઉભી કરી હતી, પરંતુ ભારતે સમયસરના નિર્ણયો, અસરકારક રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રીય સંસાધનોના કુશળ વ્યવસ્થાપન દ્વારા આ પડકાર પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે। ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તોના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ તારીખ દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે જશે। પ્રધાનમંત્રી શ્રી મોદી આ 4થી ઇન્ડોનેશિયાની મુલાકાત કરશે અને મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે। અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના મુખ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટીના પ્રવાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે। સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી નાયડુએ જણાવ્યું કે આ યોજના બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં જોડાણને વધુ મજબૂત બનાવશે। તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ 100થી વધુ નવા વિમાન મથકો અને 200 હેલીપેડનો વિકાસ કરવામાં આવશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે। નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 686 કરોડ રૂપિયાની સરખામણીએ આ લગભગ 57 ગણો વધારો દર્શાવે છે અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્લેટફોર્મ્સમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે। સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન પણ 1,78,000 કરોડ રૂપિયાથી વધુની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, જે વર્ષ 2014-15ના સ્તર કરતાં લગભગ 3 ગણું છે। સરકારે ભાવ સ્થિરતા ભંડોળ માટે ડુંગળીના સરકારી ખરીદભાવમાં 13% વધારો કર્યો છે। આ વધારા સાથે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા કરવામાં આવ્યો છે। ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ડુંગળીના આ

0: સુધારેલા ખરીદ ભાવ આજથી જ અમલી બનશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો અને તેમના પાકના વધુ સારા વળતર મળશે અને સાથે જ બફર સ્ટોક ઉભો કરવાના સરકારી પ્રયાસોને વેગ મળશે. સંસદનું ચોમાસું સત્ર આગામી 20 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચાર વિમર્શ અને નિર્ણયો લેવા પર કેન્દ્રિત રહેશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજથી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ 2 દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારા અને જાહેર લોકફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ રાજસ્થાન સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 1 દાયકામાં ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ રજૂ કરી છે. પુરૂષોની ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારતે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રને અને અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ 99 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરનાર તેઓ સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટોસ પહેલા તિલક વર્માએ વૈભવને કેપ સોંપી હતી. વૈભવને સંજુ સેમસનના સ્થાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની 3જી મેચ 7 જુલાઈએ નેટિંગહામમાં રમાશે, જ્યારે બાકીની અંતિમ 2 મેચ બ્રિસ્ટલ અને સાઉધમ્પટન ખાતે રમાશે. T20 શ્રેણી 11 જુલાઈએ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20મી જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મીડિયમ વેવ 354.6 MHz એટલે કે 846 kHz પર. અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમમાં આજે સાંભળીએ રાગ બાગેશ્રી અને માલકંસ આધારિત કેટલાક ફિલ્મી ગીતો. સૌ પ્રથમ રાગ બાગેશ્રી આધારિત ગીત માણીએ. વસંત દેસાઈના સંગીત નિર્દેશનમાં સાંભળીએ હસરત જયપુરીની ગીતરચના. યુગલસ્વર લતા મંગેશકર અને હેમંત કુમારનો ફિલ્મ છે જનક જનક પાયલ બાજે.

મિત્રો, કાર્યક્રમમાં હવે રાગ બાગેશ્રી આધારિત ગીત છે ડોક્ટર વિદ્યા ફિલ્મનું. ગાયક કલાકાર લતા મંગેશકર. મજરૂહ સુલતાનપુરીની ગીત રચનાને SD બર્મન સાહેબે સ્વરબદ્ધ કરી છે.

અને હવે શૈલેન્દ્રની ગીત રચના જેને સલીલ ચૌધરી સાહેબે રાગ બાગેશ્રીમાં સ્વરબદ્ધ કરી છે. ગાયક કલાકાર લતા મંગેશકર અને ફિલ્મ છે મધુમતી.

શ્રોતા મિત્રો, સુર મધુરી કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા બાગીશ્રી આધારિત કેટલાક ફિલ્મી ગીતો. અને હવે સાંભળીએ રાગ માલકૌંસ આધારિત ગીતો. ચિત્તૂર ફિલ્મનું ગીત સાંભળીએ યસુદાસજીના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે સાંભળીએ સંગીતકાર રામલાલે સ્વરબદ્ધ કરેલ રાગ માલકંસ આધારિત સહેરા ફિલ્મનું ગીત. ગાયક કલાકાર લતા મંગેશકર, ગીતકાર હસરત જયપુરી.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ વસંત દેવની રચના, જેને લક્ષ્મીકાંત પ્યારેલાલે રાગ માલકોન્સમાં સ્વરબદ્ધ કરી છે. ગાયક કલાકારો છે પંડિત રાજન સાજન મિશ્રા અને ફિલ્મ છે સુર સંગમ.

શ્રોતા મિત્રો, સુર સંગમ ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે. હવે રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. પ્રથમ ગીતના ગાયક કલાકાર હંસા દવે.

શ્રોતા મિત્રો, પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયેલી ભાસ્કર વોરાની આ ગીત રચના સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે રાત્રિના 8:45 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર સંધ્યા અને 9 વાગે ન્યૂઝ @9.

0: opponents on the field, they are also dealing with long distance travel, different time zones, changing weather conditions, and pressure of maintaining peak performance throughout the tournament. A team may play one match in extreme heat and travel thousands of kilometers before the next game. Recovery has become as important as tactics. Modern football is not only about skill and strategy, it is about science. Nutrition, sleep management, fitness monitoring, and medical support have become essential part of teams' preparations. Hydration breaks and cooling strategies are becoming increasingly important, especially players competing in high temperatures. Player safety has become a major priority because behind every goal, every tackle, and every moment of brilliance, there are athletes pushing their bodies to the limit. The game is changing, not only for entertainment, but also to protect the players who create the magic. And perhaps that is the new reality of football. The World Cup is no longer just a test of talent. It is a test of endurance, preparation, and adaptability. And now, the World Cup enters in the most exciting phase. The final 2 weeks of tournament promise to be even more intense and fascinating for football fans around the world. The group stage has created stories. The knockout rounds have created pressure. But from this point onwards, every match carries the weight of history. There are no easy games, no second chances. Every pass, every save, and every decision can decide the fate of nation. The fans have already witnessed surprises, emotional victories, and unforgettable performances. But the biggest moments are still waiting to happen. Will a new team create history? Will an old champion return to glory? Will a young player become the next global superstar? The answers will unfold in the final chapters of the 2026 FIFA World Cup. Because this is the stage where pressure creates heroes and where football creates memories that last forever.
1: That was a talk on FIFA 2026 by Nikhilesh Pathak. This talk came to you from Akashwani Ahmedabad Vadodara Station.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના સાણંદ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો રિપોર્ટ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે સાણંદ ખાતે સીજી સેમી ઓસેટ એટલે કે આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સેમીકન્ડક્ટર ચિપ્સના વ્યાપારિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ રૂપિયા 7,600 કરોડથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ પૈકીનો એક છે. આ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત થયા બાદ વાર્ષિક 5 અબજ જેટલી સેમીકન્ડક્ટર ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, 5G ટેલિકોમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT જેવા ક્ષેત્રોમાં થશે. આ પ્રોજેક્ટથી હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. એક સમયનું ઓટોમોબાઈલ હબ ગણાતું સાણંદ હવે ઝડપથી ભારતના ચીપ પેકેજિંગ ક્લસ્ટર તરીકે વિકસી રહ્યું છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને વેગ આપવા સાથે ગુજરાતને વૈશ્વિક સેમીકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમારંભના મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, માનનીય વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડના ચેરમેન શ્રી વેલાયન સુબૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા પોતાના સંબોધનમાં જણાવ્યું,
3: થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એઝ વી સેલિબ્રેટ ધ કમેન્સમેન્ટ ઓફ કમર્શિયલ પ્રોડક્શન એટ આર ઓસેટ ફેસિલિટી હિયર ઇન સાણંદ. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન ફોર સીજી એન્ડ અ બિગ સ્ટેપ ફોરવર્ડ ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટર જર્ની. ઇન સેમીકન્ડક્ટર્સ અંડર ધ જોઈન્ટ એજિસ ઓફ આર પ્રાઇમ મિનિસ્ટર મોદીજી એન્ડ ઓનરેબલ મિનિસ્ટર વૈષ્ણવજી, એન ઇમેક્યુલેટલી ક્લિયર વિઝન હેઝ બીન ડિફાઇન્ડ ફોર ઇન્ડિયા. ધ રિસ્પોન્સિબિલિટી નાઉ લાઇઝ વિથ ઇન્ડસ્ટ્રી to match that vision with equal

0: શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 10 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની માહિતી. સવારે 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા 6:30. શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું 6:35. 6:45 સુર સરિતા અને 7 સદાબહાર ગીત, જૂની ફિલ્મના ગીતોના કાર્યક્રમ. ગુજરાતી ગીતોનો પ્રસારણ સમય 7:20 અને 9:30 રહેશે. 8:30 ફરી એકવાર સદાબહાર ગીત, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10:02 બાળદોસ્તો માટેનો કાર્યક્રમ રંગરંગ વાદળિયા, જે અંતર્ગત પારુલ બારોટ દ્વારા વન મહોત્સવ પર સંકલિત કાર્યક્રમ ઉપરાંત ચોકલેટ ડે વિશે દેશના અધ્વર્યોનો વાર્તાલાપ રજૂ થશે. 10:45 સુગમ સંગીતના કલાકાર હસમુખ પાટડિયા અને ચેતના પાટડિયા, તેમજ બપોરે 1:10 સુગમ સંગીત રજૂ કરશે જનાર્દન રાવળ. જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર 11:02 ગેરફિલ્મી હિન્દી ગીતો 11:30 રજૂ કરીશું. બપોરે 12:02 ફરી એકવાર આપની માટે ગુજરાતી ગીતો રજૂ કરીશું. બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર 12:30. ફોજી દોસ્તો માટે ફિલ્મ સંગીતનો વિશેષ કાર્યક્રમ જય ભારતી 1:30. ઓડિયા ભાષામાં સંઘગાન શિક્ષણ બપોરે 2:40. ગીત રચના કેસી પાનીગ્રહીની છે. સાંધ્ય પ્રસારણમાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. લોકસંગીતના કાર્યક્રમમાં 5:45 પ્રાચીન ભજનો રજૂ કરશે કલ્યાણભાઈ મકવાણા અને રાધાબેન વ્યાસના સ્વરમાં લોકગીતો સાંભળશો. પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન 6:30. આઈસીસી વુમન્સ 2020 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત આવતીકાલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનાર ફાઇનલ મેચનો આંખે જોયો અહેવાલ સાંજે 7:30 મુખ્ય સમાચાર બુલેટિનોના સમયને બાદ કરતા રમતના અંત સુધી આપ અમારા દિલ્હી કેન્દ્રથી સાંભળશો. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે હવામાન સમાચાર. અમદાવાદનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 29.2 અંશ સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 6.8 અંશ સેલ્સિયસ જેટલું ઓછું હતું. લઘુત્તમ ઉષ્ણતામાન 24.6 અંશ સેલ્સિયસ, સામાન્ય કરતાં 2.2 અંશ સેલ્સિયસ જેટલું ઓછું રહ્યું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% નોંધાયું છે. સવારે 8:30 રાત્રે 8:30 સુધી વરસાદ 3.3 મિલીમીટર નોંધાયો છે. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વરસાદના 1-2 ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 11:14 થઈ છે. અમારી આ પ્રસારણ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે સવારે 5:48 પ્રથમ પ્રસારણ સભાના આરંભે આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. અત્યારે રજા આપશો. આકાશવાણી અમદાવાદની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના પ્રસારણ સાથે જોડાયેલા રહો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, સમય સાથે પણ તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:16 થઈ છે.

વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની શરૂઆત કરીશું સુગમ સંગીતથી. વિભા દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભવંશ ગાયક વૃંદે ગાયેલ સુગમ ગીતોથી. મધરાત્રિએ 12:05 ગુજરાતી નાટક અઢી ઓરડાનું મકાન. 1 વાગ્યાથી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં લોકસંગીત રજૂ કરીશું. ત્યારબાદ હશે ગુજરાતી નાટક અને પરોઢે 5 વાગ્યાનો સમય રહેશે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારા.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા.

કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે.

0: આજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ મારે તો લશ્કરના વડા સર્વોચ્ચ પદ જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા બોમ્બ મારો ગોળીઓની રમઝટ. જો ભાઈ ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
1: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી, ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
2: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ? આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો, એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લે જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા સાચ્યો છે. બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
3: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
4: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલ્લે બલ્લે બલ્લે બલ્લે બલ્લે.
4: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
4: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
4: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજ્યો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો,
4: આશીર્વાદ.

अधिराई, उत्तेजना, कुतूहल, कल्पनाओं। आज 18,000 फीटनी ऊंचाई है सियाचिन, दुनियानु सौथी ऊंचाई आवेलू युद्ध क्षेत्र काराकोरम। पर्वतों थी पथरायेली बरफाच्छादित हार माला। भूतकाल मा युद्धों मा केट केटला सैनिकोए मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया। केटलाए बरफना तूफान मा गुम थया, बरफ मा दटाया, -30 डिग्री मा मेडिकल इमरजेंसी नो भोग बन्या, ब्लड प्रेशर थी जान खोया। आजनी तारीख सुधी मा कुल्ले 35,870 जवानों, नॉन कमीशन तथा कमीशन ऑफिसरोए जाननी कुर्बानी आपी छे। भारतीय लश्करना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छताय जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणेय पांखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठा छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળાબજારીઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા? પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના। કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય? અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમારાયું છે, કેપ્ટન ના વિશે, કેપ્ટન નિલેશ। આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે।

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જ હશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નાહી લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે.

0: છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે, લે આ શાક રસોડામાં મૂકી દે.
1: બા,
0: ઓ ભૈલો આવી ગયો, ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
1: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
0: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલીને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
1: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
0: હા,
1: એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
1: પ્રણામ બાપુજી.
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો, તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 ત્રણ યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
2: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
2: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
2: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
4: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
2: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
4: સાહેબ રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
2: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
4: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
2: કેટલામાં ગોઠવ્યું છે?
4: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
2: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
4: હા સાહેબ, હવે બધા માની ગયા છે, કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
2: હો, 30 લાખમાં પકડાયા અને

0: 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
1: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં હવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ. હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વર્ષ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
3: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં. બોલ, કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
3: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
3: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો,

0: કોણ કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર એક કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું? શું વાત છે?
0: બાપુજી મારે જવું પડશે, સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલ્યા ભરતિયા, હા તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે અમન્યા નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે? જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને. 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000000 વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે? ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મીઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે, એની સાળીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાળીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાલનો મારી નજર સામે ભૂંસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3

વર્ષની બે દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો, કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે?

ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસુ હસુ થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેર સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

पेपर के पीले पीले पातरे।

करे शोर। अरे बाबा, शोर नहीं, शोर, शोर, शोर।

પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભૂત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોક્સી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ. અને મુનીશ્વર ભટ્ટ. તો હવે આપ સાંભળશો નાટક મેરી રોઝ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે, બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે, મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખ શીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા.
5: આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
5: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
3: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
0: સરસ સરસ, આ તો ખૂબ સરસ.
4: પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
5: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી.
3: ચાલો, કોણ શરૂઆત કરે છે?
2: ચાલો ત્યાંથી તમે શરૂઆત કરો.
6: યસ યસ પ્લીઝ.
0: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિધવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેરપાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ મિસ
5: તુન્ના ચોક્સી. મિસ્ટર ડીકના નમસ્તે સાથે સાથે મારા પણ સૌને નમસ્તે. હા, તો મેં કહ્યું એમ, મારું નામ કુમારી તુન્ના ચોક્સી છે.

0: મારા વિશે ખાસ બહુ કહેવા જેવું નથી, સિવાય કે
1: તમે સુંદર છો.
0: નો નો મિસ્ટર ડીક.
1: Why no no? You are beautiful, just like a flower.
0: Please don't embarrass me.
2: Well, Mr. Deek, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
1: All right, I am so sorry. ચાલો આગળ ચલાવો. Please proceed.
0: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું અને એમાંથી જ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર
2: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કહેવું પડે એ બરાબર નથી, છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી.

0: મિસ્ટર
1: થેન્ક યુ મિસ ચોક્સી. હા તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કહેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
2: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી માન આપીએ છીએ.
1: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
2: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
1: તો ચાલો હવે તમે તમારા વિશે કહો. મિસ
2: ઓ સોરી મિસ્ટર અંશુમાન, હું તુન્નાની જેમ કુમારી નથી.
1: પણ લાગો છો તો કુમારાજ, તુન્નાની જેમ
3: બ્યુટીફુલ ફ્લાવર.
4: તમે લોકોએ તો અરસપરસ પરિચયને બદલે એકબીજાને મસ્કો મારવાની પ્રવૃત્તિ અત્યારથી જ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
5: અરે મને એમ લાગે છે કે આ ડિક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપેડિશનમાં આવ્યા છે.
1: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને સોરી, અમને એમાં રસ છે.
2: થેન્ક્સ. હા તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
4: મુકુલ?
2: હા મુકુલ, મારા પતિનું નામ છે.
5: હા અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
2: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે. અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપિડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
4: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ, મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે, અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
6: તમે ઇતિહાસકાર છો
4: ને મારું નામ મુનીશ્વર ભટ્ટ.
5: વાહ, ખૂબ સરસ. નેચરાલિસ્ટ ડીક થી માડી ઇતિહાસકાર મુનીશ્વર ભટ્ટ. અરે આ આપણો એક્સપેડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
3: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
4: બોલો બોલો, કઈ વાત?
3: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી.
4: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
5: સોરી સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
4: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
5: અચ્છા તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
6: યસ યસ.
5: હજી તો આપણે 4 વાગ્યે આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
3: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
1: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એટલે પ્રશ્નો પૂછવાના છે.
2: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે નહીં?
5: હા તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકા જહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
4: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
5: ક્યાં ડૂબ્યું હતું?
4: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
3: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
4: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જહાજ પર ભોજન લીધું હતું.
6: એમ
5: શું વાત કરો.

0: કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
1: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આજ રાજા હેનરી 8માં એ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું, એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
0: This is really fantastic.
2: Yes. Yes, really fantastic.
0: શું ખરેખર આ સત્ય ઘટના છે?
3: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
0: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જોઈએ.
1: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100 એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
0: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
4: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
1: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે કેમ ડૂબી ગયું?
4: ના.
0: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
1: હા, ને તરત ફેંસલો.
4: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
3: હા હા, પૂછો.
4: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
3: હા, અલબત્ત, મારા મનમાં એવો લોભ છે. ખરો
4: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
3: આ શ્રીમતી યામિની મુકુલને.
4: અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી 8માને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
3: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
0: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે. મને એક વિચાર એવો આવે છે કે આપણે આ 5 જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
3: નેતા?
0: હા હા, નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
4: તો મિસ્ટર મુનીશ્વર, તમે જ નેતા બનો.
1: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોક્સી પોતે જ ભલે ને આપણા નેતા બનતા. ધી યંગેસ્ટ લીડર
4: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
0: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચવરખી છે, એમાં 5ના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
3: હા, એવું જ કરો. હા, ચાલો લખો. ડીક, યસ, લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ. યસ યસ, અને હા, છેલ્લે મારું નામ. યસ, અંશુમાન.
0: ચાલો, બધી લખાઈ ગઈ.
3: હા, તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
0: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. ચાલો લો. ડી
2: ડી,
1: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
0: સાયલન્સ સાયલન્સ. એલેક્ઝાન્ડર મેકી સાહેબ આવ્યા.
3: મેકી સાહેબ,
5: મેકી સાહેબ,
3: મેકી સાહેબ,
5: મેકી સાહેબ, મેકી સાહેબ.

0: देख।
1: यस तुना।
0: आज चिमनी डेक पर उभा उभा अने आ उछळता ऊंचा जोता जोता मने मनमा शो विचार आवे छे एनी तने खबर छे?
1: मने खबर छे। तने ए विचार आवे छे કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ।
0: જા જા હવે, મને વખરા વિચાર નથી આવતા। હું અત્યારે મરવા નથી ઈચ્છતી।
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું। સારું, ચાલ જા જવા દે મારી આ વાત। ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હું આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે, અને આપણે બધા તો
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે।
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે, આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે।
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો, તું ખરેખર ખૂબ સુંદર છે। તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર। તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું, અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું।
0: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે, તો હું પણ એક પ્રાણી જ છું ને।
1: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું। પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે, અને સ્ત્રી આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે।
0: બસ બસ હવે રહેવા દે, સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ, પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત।
1: જવા દે ને અત્યારે એનું નામ, મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી, દૂધનો દાજો લાગે છે।
0: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે,
1: ને પેલી યામિની દુકુલ એને ફોટા પાડે છે।
0: દુકુલ નહીં, મુકુલ।
1: હા હા, મુકુલ। પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી, પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું
0: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી।
1: ના ના, તું જન્મી છે એટલે બહુ છે, પણ તુલના આ તારું નામ બહુ સરસ છે, પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું। તુલનાનો શું અર્થ થાય?
0: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું। દેખ સાહેબ, તુના એટલે માછલી, નથી ઓળખતા આ માછલીને?
1: અરે ઓ માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું। મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે।
0: દેખ,
1: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
0: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી।
1: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
0: હા, માછલીની, તુના નામે એક માછલીની। ડીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું। છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું, બસ પછી આ દરિયામાંથી બહાર જ ના આવું।
1: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી

0: ભાગી જવા માંગે છે. તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
1: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. મને આ માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબૂ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી નરી દુર્ગંધ બહાર આવે છે.
0: સ્વાર્થની બદબૂ? તું આ કહે છે ત્યારે મને
1: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે, અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
0: બોલી લીધું.
1: હા,
0: હવે હું બોલું.
1: હા,
0: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તું ના, દંભ તો હું પણ કરું છું, પણ એથી મને મજા નથી આવતી. એથી મને દુઃખ થાય છે, દુઃખ.
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું.
1: કે
0: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તું ના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા સાલે છે, અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો, અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને, પણ મારી એ એકલતા ભૂલવા જ હું એક્સપેડિશનમાં જોડાયો, અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું?
1: કે
0: આ દરિયો.
1: દરિયો?
0: તું ના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના.
1: બીજો કોઈ સંબંધ?
0: મને ખબર નથી.
1: નવાઈ કહેવાય
0: એ જે હોય તે. પણ તું ના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશોક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
1: એટલે કે દરિયો.
0: હા હા, દરિયો. તું ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છીએ.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરો.
0: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
0: એ તો બાર બાજુ ગયા. જો ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઊભો રહો તો ના બેન.
1: હા હા, એમાં પૂછવાનું હોય.
2: ડેક સાહેબ.
0: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડેક સાહેબ, તમે અમારા નેતા છો પણ બરાબર નેતાગીરી કરતા નથી.
0: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાં એ બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઊભા છો પણ ક્યાં સાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
0: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
1: રાજા રાણીની.
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો ડેક સાહેબ? તન્નાજી, મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડેક સાહેબ? કુમારી તન્ના,

0: શું કહો છો મુનેશ્વર? મને તો એટલું બધું હસવું આવે છે કે માન દબાવી રાખું છું.
1: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
2: પહેલેથી જ મેં એવું કર્યું હોત તો સારું થાત.
0: અરે મુનેશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઉભા ઉભા છે ને ગપ્પા મારતા હતા,
2: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
1: બૂટ જોવામાં?
2: હા, બૂટ જોવામાં. એ હસતા હસતા કહેતો હતો કે એ બૂટનો અભ્યાસ કરી પ્રાચીન ટ્યુડર સ્ટાઇલના બૂટ માર્કેટમાં મૂકશે. બોલો કેવું છે? કંઈ
0: છે ભારે હસમુખો. પણ મુનીશ્વર, તમે તમારી વાત તો કરો, તમે આ એક્સપિડિશનમાં શા માટે આવ્યા છો?
2: બહુ સાફ અને સ્પષ્ટ વાત છે, કીર્તિ માટે. સાચી વાત કહું છું. આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે. 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ, જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે સાથે મારું નામ પણ જગજાહેર થઈ જશે. હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી, પ્રખ્યાત થવું. બસ પ્રખ્યાત થવું.
1: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી.
2: બીજી બધી ધૂનો જાઓ તમને અને ડીકને સોંપી.
0: મુનીશ્વર, તમે ખરેખર ભેદી છો. અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી.
1: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને.
2: મેકી સાહેબ તમને મળ્યા હતા?
0: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે.
1: એ મને કહેતા હતા કે તમે લેખક છો, તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
0: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં?
2: તમે તો ફોટા પાડ્યા હશે નહીં?
0: હા હા, કાલે બતાવીશ.
1: અને પાણીની અંદર જે અનુભવ થયો ને તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ.
2: ડેક સાહેબ એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે.
0: હા, એ બંનેને સારું ફાવી ગયું છે.
2: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે. પણ અંશુમાનજી, સવારે તો કમાલ થઈ ગઈ.
3: શું થયું?
2: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસ ખાર, બરાબર ને? નકો હા બેશક. પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજે રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ, ચાલો ત્યારે હું જાઉં. પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે. તમે તમારે બંને જણા બેસો. ક્યારેક અંદરો અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે નહીં?
1: સાલો ભેદીય છે ને ઈર્ષાળુ પણ છે.
0: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
1: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે? મુનીશ્વર.
0: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
1: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
0: તો
1: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
0: પૈસા માટે?
1: હા, પૈસા માટે. યામિની, શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ અભાવ અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
0: તમે શું એમ માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
1: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ. યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
0: તમને મારામાં રસ છે ને?
1: હા.
3: તો સાંભળી લો,
0: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
1: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
0: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસા જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ એશારામથી રહું છું, હસું છું,

0: પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. અને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
1: દુઃખને ભૂલવા?
0: હા, દુઃખને ભૂલવા. મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
1: એવું તો તને શું દુઃખ છે યામિની?
0: પૈસો હંમેશા એના સુખની સાથે સાથે એના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં એમાં એ વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
1: આમ તો જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
0: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
1: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળી યામિની, ડીક તો કુંવારો છે પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે, પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો. અરે અંશુમાન, જલ્દી આવી પહોંચો.
1: આ યામિની બેન, જોજો, સંભાળજો. ત્યાં, હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
2: ના રે ના. દરિયાઈ જાનવર કેવું હતું? બાપરે,
1: હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે!
3: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે, જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
0: લાવો તમારો હાથ, સંભાળજો. આ પથરો વાગશે, ખરબચડો છે.
2: ના ના, હું મારી મેળે જાઉં છું. થેન્ક યુ.
0: જુઓ, અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
1: હા, જાણે નાનું રમકડું.
3: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
0: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
2: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. અત્યારે આ ખડક કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
3: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા છો.
2: શી ખબર શું થયું.
0: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે જ, કદાચ લીક થયો હશે.
2: ના ના, એવું તો નથી.
1: શી ખબર મેરી રોઝ આપણને ક્યારે મળશે.
3: મને એક વાત સમજાતી નથી.
0: કઈ વાત?
3: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું, તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને?
1: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
0: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
4: યસ યસ, અંગ્રેજીમાં અંડરકરન્ટ્સ કહે છે.
3: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
0: બરાબર એમ જ.
1: અને એમે ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
4: શક્ય છે.
2: મેકી સાહેબ ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
0: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
2: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
1: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
3: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
1: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
2: જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
3: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
4: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
0: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ. એ સેવાળનો એક પ્રકાર.
1: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
2: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
3: અમને બતાવજો.
2: જરૂર.
4: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
1: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.

0: ડાયરી તો મનમાં જ લખાય.
1: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
2: હા, એ બાજુ જે લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
3: નીચે પાણીમાં તરતર તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
1: હા હા લગાવો.
2: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નેકી સાહેબ પણ કહેતા હતા,
4: અરે આ મોટું મોજું આવ્યું, સંભાળો તો ના.
3: અરે મને તો મોજાની છાપટો ઝીલવાની મજા આવે છે. અરે આ પેલું પંખી જોયું? હા હા હમણાં જ આવી બેઠું, કેટલું સરસ છે.
4: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ સ્ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતામાં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ,
2: અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેક્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
5: હા હા, બોલાવતા જ લાગે છે.
4: ઓલ રાઈટ, ચાલો જઈએ, લેટ અસ ગો.
1: હા પણ મિસ્ટર ડિક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
4: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે, એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
3: હા જુઓ, પેલું પંખી ઉડી ગયું, ખબર એ ના પડી.
2: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય ખબર એ ના પડે. યામિની, ધીમે ધીમે પાણી જેને ઊંડું છે.
6: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તુલના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તો ના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવા હું સતત ઝંખી રહ્યો છું. આઈ લવ યુ ઇન્ટેન્સલી.
0: હજી પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમ માં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
1: તું ઉડાવ જવાબ આપી પીછેહઠ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી
0: ચૂપ. મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ થેટ્સ ઓલ.
1: ઓલ રાઈટ, ઓલ રાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપિડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
0: હા હા, તું કહે ની આંખ સામે જોઈને કહું કે આ એક્સપિડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે અને એક નેચરાલિસ્ટ તરીકે તેમણે ઘણી મદદ કરી છે. આ દરિયો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપિડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત.
1: બસ, એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
0: કદાચ મેં એવું કહ્યું હશે. સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય. પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું. આ છે તારી પ્રેમ કરવાની રીત?
1: બસ બસ, બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે. ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
1: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઊભો કર્યો?
0: સંબંધ સંબંધ સંબંધ. મને આ સંબંધ

0: શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીક, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબૂ આવે છે.
1: તને મારા સ્વાર્થની નરી બદબૂ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબૂ આવે છે. તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
2: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું, પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
0: દીખ, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે, તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા પશુ.
2: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે, અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ બિસાઈ જશે, મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે. હસે છે શા માટે?
0: ડીક, આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
2: તુન્ના?
0: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
2: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
0: ધેટ્સ ઓલ રાઈટ,
2: ચાલ હવે હું જાઉં.
0: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેય કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલું નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપિડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી. આવજે ડીક.

0: મુનિશ્વરજી, આ ડેક પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ
0: વાત. નહીં કહો તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કંઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જો, અંદર તરતી માછલીઓ જો. અરે, આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બંધ કરો, જાઓ, જતો રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જાવ. મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઊભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની, યુ.
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર.

0: કરનો તો તમે અને અંશુમાન જવાબદાર છો.
1: હું અને અંશુમાન?
0: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
1: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
0: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
1: નો નો, ચૂપ થઈ જાઓ. મારા માટે સહી હશે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મને તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને હું ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
0: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
1: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનીશ્વર દંભી છો. એટલું જ નહીં પણ અધમ છો, અધમ. સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાંય અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનીશ્વર, સાચું કહું, માનશો? મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી. અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું. જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
2: અરે મુનીશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
1: એક્સપેડિશનમાં આવે ને દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
0: મિસ્ટર અંશુમાન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુકુલ.
2: ગજબનો છે આ માણસ. ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
1: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
2: જોજે, પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
1: અંશુમાન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
2: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
1: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
2: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
1: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
2: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું?
1: કહું.
2: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપીડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો. પણ તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
1: તો પછી અંશુમાન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે?
3: શા માટે?
2: એની મને ખબર નથી.

0: મેરી રોઝ અને આપણા બધાનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે તો ચાલો આપણે પણ અંદર અંદર એકબીજાને અભિનંદન આપીએ.
1: કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર ડી.
0: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
2: Congratulations, Mr. D, Anshuman ji, Munishwar ji.
1: Thanks and warm and heartiest congratulations to you both.
2: Thanks. Kharo idariyo garjiti aavya, meri rose lai aavya.
0: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
3: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
4: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
5: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર જ નહીં પડી હોય.
6: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
4: મેરી રોઝ જોઈને કેવા ગાંડા ગાંડા થઈ ગયા હતા.

0: ચોખ્ખું ફરીને સૂતું હોય એને કેવું આરામથી આડું પડ્યું હતું.
1: ફ્લોટિંગ ક્રેનથી ઉપર લાવવામાં કેટલી મહેનત પડી.
2: આવું જબરજસ્ત ગ્રાન્ડ ઓપરેશન મેં તો જીવનમાં પહેલી વાર જોયું.
3: બીજા બધાએ પણ પહેલી જ વાર જોયું હશે. કોઈએ બીજી વાર જોયું છે?
1: મેકી સાહેબના સેક્રેટરીને મેં પૂછ્યું કે મેરી રોઝ એક્સપીડિશનની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે. તો કેટલી રકમ કઈ ખબર છે? $4 મિલિયન.
3: $4 મિલિયન?
2: યસ.
3: પણ અંદર કેટલી બધી વસ્તુ અકબંધ સચવાયેલી પડી છે. એ વખતનો કેટલો મોટો ખજાનો હાથ લાગ્યો છે.
4: મને તો ફોટા પાડવાની ખૂબ જ મજા આવી.
1: હા મિસિસ યામિની મુકુલ, ઠીક યાદ આવ્યું. તમે પાડેલા દરેકે દરેક ફોટાનું આલ્બમ બનાવી પછી મને આપશો?
4: હા હા, કેમ નહીં. With love and pleasure. તમને પણ આપીશ મિસ્ટર મુનીશ્વર.
2: થેન્ક યુ.
4: નો સોરી.
3: અરે દી, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ. સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
1: કઈ વાત?
3: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
1: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી. એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
0: ઠીક તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
1: એમ જ લાગે છે.
3: અરે મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
2: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય, ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝની બાંધણી
0: અને પેલા કેનેડિયનના બૂટ તો ખરા જ.
2: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
3: અરે યામિનીબેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
4: હા, અમુક રોઝવુડની હતી ને એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
1: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈનું કઈ થઈ ગયું.
2: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
3: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
4: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું. બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથે મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
2: મિસ્ટર ડીક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે, આપણે બધા છૂટા પડી જઈશું. પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બેવફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
0: દુઃખ ભૂલવા?
2: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
3: એકલતા ભૂલવા?
2: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
3: પૈસા માટે?
2: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા, એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું. અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે.

એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

દહો, સોરઠો જેના પ્રથમ અને ત્રીજા તરણની અંદર પ્રાસ મળે,

દુઓ, તુવેરી, બીજા ચરણ અને ત્રીજા ચરણની અંદર જેનો પ્રાસ મળે. માયા અનજાજી મેળવે અનજાજું જીવા તું હોત તો રાજા રાજા નંદના નોત.

એ રીતે કુંડળિયા, એ રીતે છગડિયા, રામાવાળા. હવે થોડા છંદો લઈ તો છંદ ત્રિભંગી ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે. એ મદના કરમન મે મિથ્યા ધન મે જોર બદન મે જોબન મે સુખ હૈન સપન મે જીવન જન મે અન ચપલા ધન મે છન છન મે તજવે વતન મે દેશ ધરન મે અન ના હકયન મે તરસાના ચિત ચૈત સિયાના ફિર નહીં આના જગ મે આખર એ મર જાના કરને કી કરસે ડર પગ ધરસે પાક નજર સે ધર પ્રીતિ જપ નામ જિગર સે બાલ ઉમર સે અન જસલે જગ સે મન જીતી ગંભીર સગર સે રહે સબર સે અન મિલે ઉધર સે પરવાના ચિત્તે સિયાના ફિર નહીં આના જગ મે આખર એ મર જાના ચિત ચૈત સિયાના ફિર નહીં આના જગ મે આખર એ મર જાના જી જગ મે આખર મર જાના. છંદ ભુજંગી. એ તું હી તું તું હી તું તું હી એક ચંડી

એ જ રીતે છંદ સર્વગામી ભુજંગીને મળતો આવે. પિંગળશી બાપુ લખે, એ દરાબેજ રાજા હુઆ માન ધાતા

તો ચારણી સાહિત્યમાં છંદ રેણંકી અને મહાત્મા બ્રહ્માનંદજીના શબ્દો, એ જાટ પાટ જાટ જુલાટ પલાટ નાટવાટ જાટ લાટ પાટકાર ઘાટ લપાટ લડાઈ કોઉં કાટ જાતિ જુકાટ ત્રુકાટ ગાતિ ધૈન કાટ અણ મણ ડર મણ લાટ લપાટ મળે યમ ના તાટ પ્રગાટ યમારી આટ રાટ સાટ અણ સોર થાટ ખે ખાટ તૈણ સમય ઘણ રવ પટ ફરાર ઘરાર પદ ગો ઘર રંગ ભર સુંદર એ શ્યામ રમે સર સર પર સધર જમાર તાર અનુસાર કર કારવાર ધર મેલ કરે હર હર સુર જવાર યથાર યતિ મન હર ભર ભર યતિ બુર હરક ભરે નિર ખત નર પ્રવર પ્રવર ગણ નિર્ધર અન નિકટ મુકુટ શિર સવાર નમય ઘણ રવ પટ ફરાર ઘરાર પદ ગો ઘર અન રંગ ભર સુંદર શ્યામ રમે જિયો રંગ ભર સુંદર એ શ્યામ રમે

0: અને છંદ દુર્મિલા કર ત્રિશુળ વાડી જ્યું પૂરા પંજાડી જ્યું લાકડી જાડી જ્યું જેમ રમે ધન ધીંગી સજાડી જ્યું આબ કપાડી જ્યું ભેડિયા વાડી જ્યું જેમ ભમે કર હેમને ચોડી જ્યું પાડી જ્યું તાડી જ્યું ગાડી જ્યું જાડી જ્યું ના ભૂગજે નવલા ખાઈ લો બળી જાડી જ્યું ભેડી જ્યું મળી જ્યું મઠડે રાસ રમે માળી મળી જ્યું મઠડે રાસ રમે માળી મળી જ્યું મઠડે રાસ રમે માળી મળી જ્યું મઠડે રાસ રમે
1: ભગવતીની આરાધના કરવા માટે જયારે કવિઓ બેસી જાય ત્યારે એમ કહે છે પણ મારી શાંતિ શાંતિ કરણ જગ ભરણ ગણ ગણ ગણાય ભવગાટ

શક્તિનું આરાધન કરવા માટે જયારે કવિ એમ કહેવાય છે કે ઉદાહરણ કરે ત્યારે એવી ભગવતી ને યાદ કરતા કવિ ભગત બાપુ એમ કહે છે, કવિ કા પણ ઓલી સબી જોન સબી.

బసిధాబులి ధారుణి ఉజలు వారు నేను చంకటు హారుణి చారుణి ఏ భండారు భారుణి మంగళు కరుణి దతి తరుణి తారుణి దరిశీసు ధారుణి కాగుబారు నేను గాయుగాను పూర్ణేశ్వరి ఏ నవులాకు పోషణు అకలు నరుగి గాయు గోనల్ మౌతరి మాంగేసు గోనల్ మౌతరి. માંડલીક જયારે એમ કહેવાય છે કે મોણિયાની માથે આવ્યો અને એ આ નાગબાઈએ જયારે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, માંડલીક ન માન્યો. અને માંડલીક આ નાગબાઈને એમ કહે કે તમે મોણિયા જો ખાલી કરી દો, સતા એ માણસ સમજો ને, અને આ નાગબાઈને શક્તિને માંડલીકની સામે ન કરવા હારું થઈ અને સિંહણ રૂપ જયારે ધારણ કરવું પડ્યું ત્યારે કવિ એમ કહે છે પણ

પુરા વચન પાળવા એ માડી અવતાર લેને ગાય. ભગવતીનું જયારે આરાધન કરવા માટે કવિ જયારે બેસી જા ત્યારે સાક્ષાત શક્તિના સ્વરૂપની માલિપા એમ કહેવાય છે. કવિએ જયારે આરાધન કર્યું ત્યારે એમ કહેતો હતો કે

शोभा ऐसी शांति रख सोधी काम रूढ़ा सौ करे। अब 9 लाख जन्मे नाग के गोलो वक्त माँ वरताव जो अवतार लेने घास में तुम गाज नागल आव जो मरिंगाज नागल आव जो। भुजंगी चंद नु आराधन करवा माटे जारे कवि बेही जाए त्यारे साक्षात शक्ति ना जारे आराधन ना गुण गावा माटे जारे कवि आराधन करतो होय। कारण के कवि से प्रकृति नो कवि से भगवती नु भुजंगी चंद्रनी माली पर आराधन पोतान करवू से। 9 लाख लोबड़ियाळू ने याद करी अने कवि हामत हामला देववाणी नो जे रसा छे कवि कागबापू नी हार नो जे कवि अने भुजंगी चंद्रनी माली पर जारे एने आराधन कर्यो त्यारे एम कवि कहे छे પણ મારી નકાળ નકાળ બ્રહ્મ તુંગી સુવરી ગાન પડું પ્રેમ સે પાય પણ ગોલી ઘટ ઘટ ઘટ ઘટ શક્તિ ઘૂમતી એ ગોલી નમુજ માત ગંબાય નમુ બ્રહ્મ ની બ્રહ્મ ગો બ્રહ્મ માયા નમુ ગાપ ધી ગાપ ગાપે ઉપાયા એ નમુ જોગ માયા નમુ મગ માયા નમુ આદિ શક્તિ બ્રહ્માંડો ઉપાયા નમુ રુદ્ર રૂપી તુગી કાળ રાજા નમુ પોષની વિષ્ણુ રૂપ પાયા એ નમુ રૂપ ગી ગાજ ગી રૂપ ધારો ઉપાયા એ નમુ શેષની શિર ભોજા જગાયા તુગી કાળ રાત્રિ બની રાત કાલી તુહી નભ સે તારલા રૂપ ન્યાલી એ તુગી વાદળા ઘોર ગંગે વિટાલી તુગી ગડેરી જોમ ના દે ભોગ માગો બુજાલી તુહી રમતી રૂપ રૂપે રૂપાલી એ તુહી યુવતી રૂપ યોગી નસાવે તુકી માત લીલા તણો પાર નાવે તુહી નીર ને તીર ગો નાગ નાલે તુહી જૂથ ઘી રૂપ લો ઢોંગુસાલે એ તુહી ગર્ભધાર તણા ગર્ભ ગાલે તુકી કાજ ભેગો તુમા સર્વ કાલે તુહી વનરા બારંગ ડારવાસી તુહી ગામડે જંગલે શેરવાસી તુહી બાર ગો બાર ગો બાર રાસી તુકી સુર મે ચંદ્ર મે રગી સો પ્રકાશે તુહી હિમ ઋતુ સરે ગાપ ગોતી તુકી શેષ ને ઢોલીએ ગાપ સુતી એ તુહી તેજ ગ્રીષ્મ ઋતુ ને તપાસી તુકી વાયુ ને વીજણે રોજ વાતી તુહી ગણું માં જગત નાખે ઉકાડી તુહી માંડણી ગણું મે જગત માડી એ તુંગી સુભતી શોક સંસાર વાળી જગત ચિંતા રગી સોજ માડી એ તુંગી ટાંકતી લેક માતા વિધાતા તુંગી શંભુ ગો શંકરી સુખ દાતા એ તુંગી જ્ઞાન ગીતા મુનિ મુખ ગાતા તુંગી સર્વભૂતો ભગી પ્રાણ દાતા તુંગી અંબિકા ઉજળી ગાબુવાલી તુંગી તું કૃપાલી સદા માત કાલી એ તુંગી ભવાની રૂપ વિશા ભુજાલી તુંગી તુલ જા દુખડા નાગ ટાળી તુંહી જીવ ને શિવ મેં એક જાણી તુહી સારવાણી સાતા દીપ રાણી એ તુહી પુરુષ બીજ રૂપે સમાની તુહી ગર્ભ ઘુસેર નારી ગણાણી દેખી દેવ ને સંકટે માત દોડી તે ગંગ હાથ લઈ દૈત ની ફોજ પોઢી

0: અને જો માનવ જેવો દેહ મળ્યો હોય અને ફરી દુનિયાની ચક્કરમાં પડવું ના હોય તો ભક્ત કવિ ઈશ્વરદાસજી પણ કહી ગયા છે ને કે નામ સમોવડ કોઈ નહીં અને જપ તપ તીરથ જો પણ નામે નામે પાતક છૂટીએ અરે નયા તો નામે નાથતરો અને સ્મરણ કી સુધ લેત હૈ ભીડ પડે ગજરાજ જાકો જુગ મેં કોઈ નહીં તાકો ગરીબ નિવાજ તો ઈશ્વર નામ એ જ સત્ય છે અને આગળ સંત કવિ ઈશ્વરદાસજી તો એટલે સુધી કહી ગયા છે કે જગત મિથ્યા છે ઈશ્વર સત્ય છે કે કૂડો દેવરો મનાણ કૂડો દેવરો મનાણ મૂળ ગીરીમાર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડા અહંકાર કૂડા હે કોરમ અમ પવન જમાવ કૂડો ગીરીધારી નાહી કૂડો હે કે ગોપાલ ખોટો માલ ખજી નાખો કોટ બેઠ સબે ખોટો અને બાજિયા તબેડો ખોટો ખોટો ત્રિયાબન ખોટો કામ જણી ત્રાકો નાંકો બનાવ ખોટો હે મોટો ખોટો ના હી એક બાલ હી મુકુંદ જૂઠો હે તો બાંધવા કો જૂઠો હે તો બાંધવા કો ગોતરી કુટુંબ જૂઠો માત પિતા સબે જૂઠો જૂઠો મલક જૂઠો લાવ સાથ રાખો પુત્ર પરિવાર જૂઠો એક જૂઠો અહી નહી આત્મા અલગ કાચો કામ કેલ કારી મીના કારી કામ કાચો કાયા કો બણાવ કાચો કાચો સબે કામ કાચો રાજ ઇન્દ્ર હિકો આફી બ્રહ્માંડ કાચો અને સાચો બાવા સાચો એક ઈશરા કો શ્યામ કૂડો દેવરો મંડાણ મુરગીરી મેર સબે કૂડો માટે હોજા સત્સંગી દૂર પ્રસંગી અને સંત કવિ બ્રહ્માનંદ લખે છે કે જો જલ માય લકીર પડી તો ટલી કે ટલી કે ટલી કે ટલી હે એ જ્યું મિસરી પય માય પરી સો ભલી કે ભલી કે ભલી કે ભલી હે અને દેવલ શીશ ચડાઈ ધજા સો હલી કે હલી કે હલી કે હલી હે બ્રહ્મ મુનિ તે દેહ કે આયુષ ચલી કે ચલી કે ચલી કે ચલી હે માટે જેમ પાણીમાં લીટી પડી તે ટળી ગઈ મતલબ ભૂસાઈ ગઈ દૂધમાં ખાંડ નાખી તે ભળી ગઈ અને મંદિર ઉપર ધજા ચડાવી તે પણ હલી ગઈ તેમજ સંત કવિ બ્રહ્માનંદ કહે છે કે એક દિવસ આ આયુષ્ય પૂરું થશે ત્યારે જગત છોડવું પડશે માટે સતનો શંકર અને હરિને ભજ તો
1: રટ રે એક નામ નિરંજન કોમ નરંજન મેલ સબે હટ રે એ હટ રે વિષયા સુખ તે જબ તો ઘટ જાત છિન છિન મેં ઘટ રે ગટરે સુખ કાજ ગટરે સુખ કાજ ય કાજ બમે સઠ લાજ ન હોય રયો લટરે એ લટરે જગ સે સુધ શોધ હરી આ તો બ્રહ્માનંદ શ્યામ સદા રટરે
0: માટે હે જીવ માયાથી પરેવા ભગવાનનું નામ સ્મરણ કર અને મેલું મોહતારૂપી મન મેલથી રંગાયેલું હોય તો પ્રભુ નામથી બધો જ મેલ ધોવાઈ જાય માટે વિશ્વના સુખથી પાછો હટ કારણ આ દેહ ક્ષણભંગુર છે સુખને માટે ના કરવાના કામ છોડ અને પ્રભુને ભજ અને
1: કર લે દ્રઢ ને હરમા પતિ સે એ કર લે દ્રઢ ને હરમા પતિ સે સુની સંગ ગીરા ચિત મેં ધર લે એ ધર લે ત્રિવિધ કર્મ પુંજ સબે પલ એક હોત સહી પરલે પરલે તટ જાને કી ચાહ રખે સતસંગત રીત અનુસર લે એ સરલે જીવ લોકન લાજ તજી આ તો બ્રહ્માનંદ કાજ સ્વયં કરલે
0: માટે હે જીવ લક્ષ્મીપતિ સાથે દ્રઢ પ્રીતિ કરી લે અને કોઈ સંત મળે તો તેની વાણી સાંભળી ચિત્તમાં ધરી લે કારણ આગળ ત્રણ પ્રકારના સંચિત પ્રારબન અને ક્રિયામણ આવા ત્રણ પ્રકારના કરેલા ઢગલા પલમાં બળી જાય અને જો તું ભવસાગર તરવાની ચાહના રાખતો હો તો સતનો શંકર અને પ્રભુને ભજ આગળ સ્વામી બ્રહ્માનંદ કહે છે
1: ગયેલ કરઈ નર રૂપ અનુપ હરી એ લખરાય નર રૂપ અનુપ હરી તે ધ્યાન સદા ઉર્મે રખરે રખરે દિન એક દેહાદી સબે મન મે અબ મેલ વિષય પખરે પખરે જમ દૂત ખરે સિરપે નહીં આવત લાજ કૃતે નખરે

બ્રહ્માનંદ શ્યામ છબિ લખરે, અને જેનું અનુપમ રૂપ છે એવા નરૂપ ભગવાનને નિરખી લે અને તેનું ધ્યાન નિરંતર મનમાં રાખ. કેમ કે એક દિવસ એવો આવશે આ દેહ એકાદી બધું જ પડ્યું રહેશે, તો વિષયનો પક્ષ મૂકી દે. કારણ જમદૂત ઉપર ઊભા છે તો પણ તને નખરા કરતા લાજ શરમ નથી આવતી, તારું ધન ધામ કાંઈ જ કામનું નથી. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે, બધું છોડી અને એક પ્રભુનું ભજન કર. હક હે એક નામ હરિ જગ મે, હક હે એક નામ હરિ જગ મે, તે હી પ્રાપ્ત હોને ક્યાં તક હે, તો કહે એ હી ચાંડ વિશે સુખ કુ, એ તિન કે નિત જીવત કુ, ધી કહે ધી કહે જમ દૂત તનાયુ ગઈ, કબુદ્ધિ રામ અજુ ન કહે, ન કહે કે નહીં સંત ટેર કહે, એ બ્રહ્માનંદ એક હરિ હક હે. માટે જગતમાં એક પરમેશ્વર નામ સાચું છે તો મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ હોય તો વિષયના સુખ તજી પ્રભુનું ભજન કર. કારણ આ દેહ ક્ષણભંગુર છે. માટે બ્રહ્માનંદ કહે છે, સમય મળ્યો હોય તો રામનું રટણ કર. ગુર કે મુખ બોલત ડોલ વિશે, એથી બુદ્ધિ બેકાય ગઈ નરકી, નરકી દેહ પ્રાપ્ત અપ્રાપ્ત આલોચત સોચત વિશે તરકી, તરકી જુત કામ વિરામ ન પામત, અને ધામ ધનમ

સ્વયં ઘર કી. બાકી તો આગળ બ્રહ્માનંદ સ્વામી લખે છે ને કે અટકી જીત કે જીને અટકી જીનકે ચિત આય અહોનિસ નાથ સજાન છબી નટકી નટકી બ્રહ્મજાલ તિસે ઉર અંતર સાધન વ્યાધ નહીં ઘટકી ઘટકી નહીં વાર હજાર સંભારત તાર લગી પલના મટકી મટકી બ્રહ્માનંદ આસ તિસે અહી લોક પ્રલોક નહીં અટકી. બાકી તો જેના અંતકરણમાં રાત દિવસ કૃષ્ણની છબી આવીને ઠરી હોય તેના મનમાં બ્રહ્મની જાળ ટકતી નથી, અને જેને શ્રીહરિ સાથે એક તાર એક દ્રષ્ટિ લાગી ગઈ હોય એને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે લોક પ્રલોકની આસ મટી જાય છે. અને બાકી તો સંત તુલસીદાસ લખે છે કે પોટી વૈદ પુરાણ કુરાન નકુ અહીં પોટી વૈદ પુરાણ પુરાન નકુ અપને અપની મત તાનત હે બુદ્ધિ કે બલ સે જલ છિદ્ર કહે બહુ અર્થ વિચારી સુનાવત હે ચિત્ત કે વિરોતી રોડત ઘાતન મે યા બાતન મે મન માનત હે તુલસી મુક્કી કોઈ લાખ કહે હે કે રઘુનંદન જાનત હે તો પ્રભુ ભજન સાચું છે. અને સાચો સત્સંગ પ્રભુ કૃપા વિના મળતો નથી. સાચો સત્સંગ જો મળે થાય પ્રભુની મેર અજાણ નરને આવડે પ્રભુ ભજવાની પ્રેર પ્રભુ ભજવાની પેર જીવનમાં જાણે સારી કરે નહીં કુસંગ ધર્મ વ્રત રાખે ધારી કહે કવિ અપર અમરચંદ પડે નહીં કબુએ કાચો અને થાય પ્રભુની મેર મળે જો સત્સંગ સાચો.